શ્રોતા મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા છો મંગળ ધ્વનિ. થોડી જ વારમાં બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે.

આકાશવાણીનું આ ગોધરા કેન્દ્રીય શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભજનનો કાર્યક્રમ ભવસાગરના મોતી. અને કાર્યક્રમમાં હવે પછીનું ભજન આપને સંભળાવીએ. પ્રસ્તુત કરીએ આપના રેડિયો સેટ્સ પર.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રીરામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: એક સુ બે પૂર્ણાંક બે દશાંશ ફ્રીકવન્સી મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સવારના 6:45 થઈ છે. પ્રસ્તુત કરીએ એક વિચાર.

જે સર્વત્ર છે અને જે કદી નાશ નથી પામતી તે પ્રકૃતિ. પ્રકૃતિએ હંમેશા પોતાના નિયમ અનુસાર જ ચાલે છે. પણ પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એ જ કુદરત અને એ જ ઉર્જા. અને આપણે સૌ એ જ પ્રકૃતિને અલગ અલગ સ્વરૂપે ઓળખીએ છીએ. હકીકતમાં તો આપણે તેનું વર્ણન કરી શકતા જ નથી, પરંતુ તેનું અવર્ણનીય સ્વરૂપનો આનંદ માણવા જેવો છે. જ્યારે ફૂલો ખીલે, વૃક્ષો ઉગે છે ત્યારે પ્રકૃતિ ખુશ થાય છે, પરંતુ વૃક્ષોનું જ્યારે નિકંદન થવા લાગે છે ત્યારે પ્રકૃતિ નારાજ થાય છે. અને ત્યારે આપણે સમજવું કે તે આપણા ઉપર જ છે, એટલે કે તે આપણી દ્વારા જ થઈ રહ્યું છે. જો આપણે પ્રકૃતિને ચાહીશું તો આપણને પણ પ્રકૃતિ ચાહશે જ. આ પ્રકૃતિની અંદર કરામત તો કુદરત જ કરે છે અને ચમત્કારો પણ પ્રકૃતિમાં જ થાય છે. કુદરત તો પોતાના આયોજન પ્રમાણે જ ચાલતું હોય છે, પરંતુ તેમાં અમુક પરિવર્તનો એ માનવ સર્જિત હોય છે અને બાકી બધું કુદરતનું મેનેજમેન્ટ. કુદરતની આ સિસ્ટમ એ એક અજાયબી છે. જન્મ અને મૃત્યુ એ પણ સૌથી મોટો ચમત્કાર છે, પરંતુ તે છે માત્ર કુદરતના હાથની જ વાત. દોસ્તો, આજના આ ઝડપી યુગમાં આપણે ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છીએ, પરંતુ જો કુદરતને ભૂલીને બીજા રસ્તે ચડી જઈશું તો આપણે પ્રગતિના પંથે નહીં પરંતુ અધોગતિના દરવાજે જઈને ઊભા રહીશું. કુદરત, પ્રકૃતિ એટલે આ દુનિયામાં દેખાતી દરેક ઘટના કે વસ્તુ. પ્રકૃતિની આ મહેક તો કેટલી સુંદર હોય છે, તેને આપણે નિહાળવી જોઈએ, તેનો આનંદ માણવો જોઈએ. સૂરજમુખીનું ફૂલ સૂર્યની સાથે ફરતું જાય છે, લજામણીનો છોડ

સ્પર્શ થતાં જ સંકોચાઈ જાય છે. અને આ અદ્ભુત તો કેટલાય એવા ઉદાહરણો છે. ઝરમર વરસતા વરસાદના ધરતી જ્યારે વધામણા કરતી હોય ત્યારે ખેડૂતોને મનમાં હર્ષ સમાતો ના હોય, ભીની માટીની સુગંધ આવવા લાગી હોય અને સાથે બાળકો વરસતા વરસાદમાં આ પ્રકૃતિની ગોદમાં મન મૂકીને રમવા લાગ્યા હોય અને આ સમયે પ્રકૃતિ આકાશમાં સુંદર સર્જન કરે છે, જેને આપણે મેઘધનુષ કહીએ છીએ, તે જોવાનો લાહો પણ અનેરો હોય છે. આમ પ્રકૃતિ એ આપણને સતત કંઈક ને કંઈક આપતી જ રહે છે. જેમ કે પ્રકૃતિમાંથી જીવન દોરી એવો ઓક્સિજન વાયુ, સાથે સાથે પાણી, પવન, પ્રકાશ, વૃક્ષ, ફળ અને ફૂલ વગેરે આ બધી પ્રકૃતિની તો દેણ છે. અને એમ કહેવાય છે કે પ્રાણ પણ પ્રકૃતિની સાથે જ જાય છે. આમ પ્રકૃતિ શરીર સાથે પણ જોડાયેલી છે. પ્રકૃતિ હંમેશા તટસ્થ અને સમાન હોય છે. જલ, આકાશ, વાયુ, પૃથ્વી અને અગ્નિ આ પંચમહાભૂતોથી બનેલી સૃષ્ટિ એ જ તો પ્રકૃતિ છે. આ પ્રકૃતિ પ્રેમાળ છે દરેક જીવ માટે અને પ્રકૃતિ વિનાશકારી પણ બને છે જ્યારે પ્રકૃતિના વિરોધમાં કાર્યો થાય છે. વૃક્ષો વાવો પર્યાવરણ બચાવના નારા તો હોય છે જ, પરંતુ વાવે તેનાથી વધારે તો વૃક્ષો કપાય છે. આમ આ બધું અંતે હાથના કર્યા હૈયે વાગે તેમ જ છે. માનવ જાતિ અને જીવ સૃષ્ટિને નુકસાન તો થાય જ છે, પરંતુ આવું ના થાય તે માટે આપણે પ્રકૃતિ સાથે તાલ મેળવીને જીવતા શીખવું જોઈએ. પ્રકૃતિ આપણને જેટલું આપે છે તેનો થોડોક પણ આપણે જો એનો આદર કરીશું તો પણ પ્રકૃતિ માટે ઘણું છે.

102.2 ફ્રીક્વન્સી મેગાહર્ટ્ઝ આકાશવાણીનું ગોધરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત કરીએ હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. શ્રોતા મિત્રો, અત્યારથી બરાબર 5 મિનિટ બાદ 6:55 આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર. ત્યારબાદ 7 વાગે હિન્દીમાં, 7:05 અંગ્રેજીમાં સમાચાર આપ સાંભળશો. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત થશે. 7:20 આપ સાંભળશો આરાધના ભક્તિ સંગીતનો કાર્યક્રમ. 7:45 આપ સાંભળી શકશો ગુજરાતી ભાષામાં સમાચાર. બરાબર 8 વાગે આપને સંભળાવીશું સમાચાર પ્રભાત, હિન્દી સમાચાર જે અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત થશે. મોર્નિંગ ન્યૂઝ અંગ્રેજી ભાષામાં સમાચાર. ત્યારબાદ 8:15 સાંભળી શકશો. 8:30 આપને સંભળાવીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક.

શ્રોતા મિત્રો, સવારે 10 વાગે આપને સંભળાવીશું આકાશવાણીના 90 વર્ષ એલડી તિવારીની લીધેલી મુલાકાત. 10:30 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી શકશો. 10:45 ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમ આપને સંભળાવીશું. મધ્યાહને બરાબર 1 વાગે આપને સંભળાવીશું વિવિધ ભારતીકી ગીતમાલાનો કાર્યક્રમ. બરાબર 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ આપને સંભળાવીશું. બપોરે 3 વાગે મહિલા શ્રોતાઓ માટેનો ખાસ કાર્યક્રમ સખી સહેલી આપ સાંભળી શકશો. બરાબર 4 વાગે પિટારા અંતર્ગત ગીતો ભરી કહાની આ કાર્યક્રમ આપને સંભળાવીશું. 5 વાગે આપ સાંભળશો કાર્યક્રમ છાયા ગીત.

ગુજરાતી લોકગીતનો ખાસ કાર્યક્રમ આપ સાંભળી શકશો રાત્રે 8:30 સમાચાર સંધ્યા 8:45 પ્રસારિત થશે. અંગ્રેજી સમાચાર બરાબર 9 આપ સાંભળી શકશો. 9:15 આપ સાંભળશો આપકે લીએ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિવિધ ભારતી પરથી. બરાબર 10 આજ કે ફનકાર કાર્યક્રમ આપ સાંભળશો. 10:30 ધલતી જાય રાત આ કાર્યક્રમ પ્રસ્તુત થશે. બરાબર 11 હિન્દી સમાચાર, 11:05 અંગ્રેજી સમાચાર અને ત્યારબાદ 11:10 સભા સમાપ્તિની ઘોષણા કરવામાં આવશે. શ્રોતા મિત્રો, હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂપટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટીવ. આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર ટુ મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરવાના છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખા અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અને 2036 ઓલિમ્પિક્સ માટે સત્તાવાર બીડ પણ રજૂ કરાઈ છે. રાજ્યમાં સરકારી સંસ્થાઓને ઇંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલાર રૂપટોપ લગાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે.
2: આમનાથી પરંપરાગત ઇંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત વપરાશને વધારે પ્રોત્સાહન મળવાનું છે. કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજબિલમાં મોટો ઘટાડો થવાનો છે. સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહે એના માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને પણ વધારે મજબૂતાઈ મળશે.
0: શ્રી વાઘાણીની સૂચનાના પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાની વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓમાં જ્યાં

0: હજુ સુધી સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે ત્યાં સોલાર રૂપટોપ લગાવવાનું કામ ઝડપથી હાથ ધરવામાં આવશે। રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે। રાજ્યમાં ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ આવ્યો છે। આ અંગે મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું કે ગઈકાલે નોંધાયેલા શંકાસ્પદ દર્દીને આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇબોલા વાયરસ વોર્ડમાં ખસેડ્યો હતો। બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। મંત્રીએ લોકોને અફવાથી ન ગભરાવા પણ અપીલ કરી છે।
1: सोशल मीडिया और कई लोग यूं ही लिख देते हैं तो वही बात मानने की जरूरत नहीं। जवाबदार व्यक्ति, हमारे आरोग्य विभाग के जवाबदार व्यक्ति जो बोलते हैं वही आप सभी को उसका मानना जरूरी है। पूरा गुजरात में दो अस्पताल, सिविल और अहमदाबाद, दो अस्पताल में इबोला वायरस का स्पेशल वार्ड ट्रीटमेंट के लिए हमने तैयार रखा है।
0: તાજેતરમાં બાળસિંહોમાં ફેલાઈ રહેલી બેબેસિયા બીમારી સામે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। 4 જેટલા સિંહબાળના મોત થયાના અહેવાલ સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે। આ અંગે પરિક્ષેત્ર વન અધિકારી YS કલસરિયાએ જણાવ્યું, જરૂર પડશે તો સિંહોનું રસીકરણ પણ કરાશે।
2: ત્રેની વેરાવળ રેન્જ હેઠળ હાલમાં 20 જેટલા સિંહોનો વસવાટ અને વેરાવળ રેન્જના કર્મચારીઓ રાત દિવસ એમનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે અને ભવિષ્યમાં ડિવર્મિંગ ડિટેકિંગની કામગીરી પણ આવનાર। હાલમાં અમારા 2 રાઉન્ડની અંદર 7-8 જેટલા અમારા વનરક્ષક અને વનપાલ તેમજ ટ્રેકર દ્વારા ઓબ્ઝર્વેશનની કામગીરી કરવામાં આવી રહી છે।
0: જૂનાગઢમાં સિંહોમાં બેબીસિયા ચેપના કેસ સામે આવ્યા બાદ વન વિભાગને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। સાસણ લાયન હોસ્પિટલના ડોક્ટર વિવેક ચૌહાણ કહે છે કે અમારી પાસે જંગલી પ્રાણીઓ માટે સંપૂર્ણ સુવિધા છે।
3: જૈસે કે વાઇલ્ડ એનિમલ્સ હૈ હમારે યહાં પે આતે હૈ તો હમારે પાસ પૂરી ફેસિલિટી હૈ। જૈસે કે યે ટ્રીટમેન્ટ શેડ હૈ ઓર કોઈ એસા એનિમલ હૈ તો આઇસોલેશન રૂમ ક્વોરન્ટાઇન સેક્શન હૈ ઉસ એનિમલ કો સેપરેટ રખને કી ભી ફેસિલિટી હૈ। ઇસકે અલાવા જો હમારા ડાયગ્નોસ્ટિક યુનિટ હૈ ઉસમે હિમેટોલોજી એનાલાઇઝર હૈ જો હાઈપર્ટ હિમેટોલોજી એનાલાઇઝર હોતા હૈ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરતા હૈ વો હો સકતા હૈ ઉસમે। ઉસકે અલાવા માઇક્રોસ્કોપ ભી હૈ તો જો માઇક્રોસ્કોપિક ડિઝીઝ ડાયગ્નોસ્ટિક કર સકતે હૈ સ્લાઇડ બના કે વો ભી કર સકતે હૈ ઓર ઇસકે અલાવા મોલેક્યુલર ડાયગ્નોસ્ટિક ભી હૈ તો વો ભી કર સકતે હૈ।
0: આ દરમિયાન અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગીરમાં વધુ 3 સિંહોની તબિયત લથડતા તેમને રેસ્ક્યુ કરીને તાત્કાલિક જસાદાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે। લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઇન મોકલી શકશે। ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે। મંતવ્ય અને સૂચન મોકલવાનો આજે અંતિમ દિવસ છે। છોટાઉદેપુર જિલ્લાના એક મહિલાએ મોતીકામની કલાને લુપ્ત થતી બચાવવા 100 જેટલી મહિલાઓને તાલીમ આપી છે અને તાલીમ લીધેલી આ મહિલાઓ મોતીકામ કરી આત્મનિર્ભર બની છે। દિલ્હી, ચેન્નાઈ, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, કેવડિયા જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાડી તેનું વેચાણ કરી આજીવિકા મેળવી રહી છે। આ અંગે રવિતા રાઠવા નામની એક તાલીમાર્થીએ પ્રતિક્રિયા આપી।
4: અને મારી બાજુમાં સોનલબેન રાઠવા આ વર્ષોથી મોતીનું કામ કરે છે, ત્યારે અમે પહેલા ઇન્ટરેસ્ટ નથી ધરાવતા હતા, પણ જ્યારે જોડે રહીને અમે જોયું કે સોનલબેન મોતીની માળા બનાવે છે ત્યારે અમને પણ એવું લાગ્યું કે અમારે બી બનાવવી જોઈએ। ત્યારે અમે ઘરનું કામ કરી નવરા થઈએ ત્યારે અમે સોનલબેન જોડે આવી શીખી અને માળા બનાવતા શીખી ગયા અને એક વખત મહિનાની તાલીમ લીધી, એવી રીતે અમે આગળ મોતીની માળા બનાવતા શીખી ગયા। પછી જ્યારે જ્યારે અમને સમય મળે ત્યારે અમે માળાઓ બનાવી સોનલબેનને આપતા અને અમે રોજગારી મેળવતા।
0: રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3-5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાંભરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી

0: તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું છે. ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 42.8 ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેંકાતા લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ચંદીગઢમાં આજે ક્વોલિફાયર 2માં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સ્થાન મેળવ્યું હતું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ સ્તરની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, સવારના 7:20 થઈ છે. હવે આપણે સંભળાવીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. કાર્યક્રમમાં સૌપ્રથમ ભક્તિગીત આપણે સંભળાવીએ નરેન્દ્ર ચંચલના સ્વરમાં.

0: जन जननी वाणी, शुभ वाणी, लाभ वाणी, आकाशवाणी। जी हाँ दोस्तों, मध्य गुजरात नु गौरवंतु रेडियो प्रसारण आकाशवाणी गोधरा एटले एफएम गोधरा 102.2 मेगाहर्ट्ज पर। पंचमहाल, महिसागर अने दाहोद जिल्लाना छेवाड़ाना लाखों व्यक्तियों सुधी पहुंचाड़ो आपना धंधा रोजगारनी वात एफएम गोधरा पर जाहेरात आपीने, अने करो आपना धंधानी वृद्धि अनेक घणी। आपना व्यापार वृद्धि नो विश्वास एटले एफएम गोधरा 102.2 मेगाहर्ट्ज पर। संपर्क करो
1: 999-8389-833 999-8389-833।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
4: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
4: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો।

0: ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આરાધના ભક્તિ ગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. હવે પછીનું ગીત અનુરાધા પોડવાલના સ્વરમાં.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 માટે ટકરાશે. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ આજે કર્ણાટકના બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45 વર્ષ પૂર્ણ થવાના વૈશ્વિક સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ કર્ણાટકના દાવણગેરે ખાતે યુનિવર્સિટી BDT કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્લેટિનિયમ જ્યુબલી સમારોહમાં પણ હાજરી આપશે. આવતીકાલે શ્રી રાધાકૃષ્ણન પણજી ખાતે ગોવાના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને ગોવાના CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
1: ઘુસપેઠીએ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદીજીને એક ડેમોગ્રાફી ચેન્જ કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ. એ હાઈ પાવર્ડ કમિટી દેશભર મેં જનસંખ્યાકી કા જો કૃત્રિમ બદલાવ હુઆ હૈ ઉસકે કારણો ઓર ઉપાયો કી ચિંતા કરેગી ઓર ઇસકે લિયે કોઈ કાનૂન બનાને કી જરૂરત હૈ તો ઇસકી ભી ચિંતા કરેગી.
0: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવેલકરના નેતૃત્વ હેઠળની સમિતિ 1 વર્ષની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દ્ર અધિકારીની પ્રશંસા કરતા કહ્યું કે વાડના કામ માટે 7 દિવસમાં 600 હેક્ટર જમીન સરહદ સુરક્ષાદળને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.
2: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચને સંબોધતા આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં તેમ જણાવ્યું હતું.
3: आतंकवाद अंतर्राष्ट्रीय सुरक्षा के लिए सबसे गंभीर खतरों में से एक है. राष्ट्रपति पुतिन ने हाल ही में इसे बहुत ही प्रभावशाली ढंग से रेखांकित किया है. उन्होंने महसूस किया है कि एक ऐसा मुद्दा है जिस पर सभी अंतर्राष्ट्रीय सुरक्षा विशेषज्ञों को ध्यान देने की जरूरत है. ये मानवता के सभी मूल्यों पर प्रहार करता है. भारत खुद ही इस प्रायोजन

0: जित आतंकवाद का शिकार रहा है। अप्रैल 2025 में पूरी दुनिया ने जम्मू कश्मीर में 26 निर्दोष नागरिकों की जघन्य हत्या देखी है।
1: एक सोशल मीडिया पोस्टमां मॉस्कोमां भारतीय दूतावासे जणाव्यु हतु कि श्री डोभाले मॉस्कोमां प्रथम आंतरराष्ट्रीय सुरक्षा मंच अने सुरक्षा बाबतों माटे उच्च प्रतिनिधिओनी 14मी बैठक में भाग लीधो हतो। रशियन फेडरेशननी सुरक्षा परिषदना सचिव सेर्गेई सोइगु द्वारा आयोजित आ बैठक में बहुध्रुवीय विश्वना उद्भवना संदर्भ में आंतरराष्ट्रीय सुरक्षा माटेना पड़कारों अने धमकीओ पर चर्चा करवामां आवी हती। पश्चिम एशियानी परिस्थितिनो उल्लेख करता श्री डोभाले होर्मुझ स्ट्रेट अने लाल समुद्र सहित आंतरराष्ट्रीय जलमार्गो द्वारा व्यापारनी सलामत अने अवरित हिलचाल सुनिश्चित करवा पर भार मूक्यो छे। श्री डोभाले तेमना रशियन समकक्ष सोइंगु साथे बैठक दरमियान बन्ने पक्षोए संरक्षण सुरक्षा ऊर्जा अने व्यापार आर्थिक संबंधोना क्षेत्रोमां सहयोगनी वर्तमान स्थितिनी समीक्षा करी हती। प्रधानमंत्री नरेन्द्र मोदीए गईकाले नवी दिल्हीमां आदिवासी सुरक्षा मंचना प्रतिनिधिओने मळ्या हता। सोशल मीडिया पोस्टमां श्री मोदीए कह्युं कि आदिवासी समुदायनुं समर्पण खरेखर प्रशंसनीय छे। आ बैठक दरमियान आदिवासी समुदायनो विकास अने तेमना सशक्तिकरणने लगता विविध विषयो पर अर्थपूर्ण चर्चाओ थई हती। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abdને ફોલો કરશો। ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ ગિરિમાલા સિંહની ધરપકડ કરી છે। ગિરિબાલા ત્વિષાના સાસુ અને નિવૃત્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હતા। ગઈકાલે તેમની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી હતી। અગાઉ સીબીઆઈની ટીમે ગિરિબાલાના ઘરે લગભગ 7 કલાક પૂછપરછ અને તપાસ કરી હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી। એક દિવસ પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના આગોતરા જામીન રદ કર્યા હતા। કોર્ટે કહ્યું હતું કે કેસની ગંભીરતા, પુરાવો અને તપાસના તબક્કાને જોતા તેમને રાહત આપવી યોગ્ય નથી। અમેરિકન અને ઈરાનની વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી પત્રના માળખા પર સંમત થયા છે, પરંતુ આ કરારને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની જરૂર છે। આ માળખા હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ દખલ વિના જહાજો માટે ફરીથી ખુલશે, કોઈ ટોલ અને કોઈ દખલ નહીં, પરંતુ તેના માટે ઈરાનને 30 દિવસની અંદર જળમાર્ગમાં તૈનાત જહાજો અને શસ્ત્રોને દૂર કરવા પડશે। બદલામાં અમેરિકા ઈરાની બંદરો પરનો તેનો નૌકાદળની નાકાબંધી હટાવશે અને તહેરાનને મુક્તપણે તેલ વેચવાની મંજૂરી આપતા પ્રતિબંધોમાં છૂટ આપશે। આ કરારમાં આગામી 60 દિવસમાં પરમાણુ શસ્ત્ર અને યુરેનિયમ અંગે ઈરાન માટે મહત્વપૂર્ણ મુદ્દો રહેશે। યુદ્ધ વિરામ વચ્ચે ઈરાન અને અમેરિકી સૈન્ય દ્વારા હુમલા થતા યુદ્ધ વિરામ માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે।
2: अमेरिका ईरान संघर्ष विराम अब लगभग फिर से सीधे सैन्य टकराव में बदल चुका है। होर्मुज जल डमरू मध्य के पास वाणिज्यिक जहाजों को निशाना बना रहे ईरान के 4 ड्रोन को अमेरिका ने मार गिराया। इसके जवाब में ईरान की रिवोल्यूशनरी गार्ड्स ने दावा किया है कि उन्होंने एक अमेरिकी सैन्य अड्डे पर हमला किया है। इस बीच इसराइली सेना ने लेबनान में अप्रैल में लागू हुए संघर्ष विराम के बाद अब तक का सबसे बड़ा निकासी आदेश जारी किया है। उधर दोहा में जारी शांति वार्ता का उद्देश्य मौजूदा संघर्ष को समाप्त करना और होर्मुज जल डमरू मध्य को दोबारा खोलना है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मनोज।
1: केंद्रीय गृहमंत्री अमित शाह गईकाले अमदावादमां योजानारी कॉमनवेल्थ गेम्स अने ओलिम्पिक्सनी तैयारीओनी समीक्षा करी हती। श्री शाहे जणाव्युं हतुं कि सरकार देशमां विश्वस्तरीय रमतगमत माळखा अने अत्याधुनिक तालीम सुविधाओनो विस्तार करी रही छे। તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે સાંજે 9 વાગે ચંડીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 2માં ટકરાશે। આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ।
3: આજના મોટાભાગના અખબારોમાં ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, ઈરાન અમેરિકા વચ્ચે શાંતિની આશા પર પાણી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું જેવા વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે। ગુજરાત સમાચારની હેડલાઇન છે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે મદ્રાસ હાઈકોર્ટ। સંદેશ પ્રથમ પાને લખે છે કોર્ટના જજીસ ભ્રષ્ટ હતા અને છે મદ્રાસ હાઈકોર્ટ। નવ ગુજરાત સમયની હેડલાઇન છે ટ્રમ્પ રાજી થાય તો ઈરાન સાથે

0: 60 દિવસ યુદ્ધ વિરામ નક્કી.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આગોતરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સવારના 7:55 થઈ છે. હવે આપને સંભળાવીએ એક ગીત. એરલિફ્ટ ફિલ્મનું ગીત આપને સંભળાવ્યું છે. અરિજિત સિંઘના સ્વરમાં આ ગીત છે. અંકિત તિવારીનું સંગીત નિર્દેશન.

0: In Himachal Pradesh, forest officials in Chamba have captured the first ever video evidence of brown bear in Siabehi World Life Sanctuary, reports the Tribune. And with that, it's back to you, Sunil.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah says Centre's high-level committee on artificial demographic changes to also assess requirements of law to tackle the issue. National Security Advisor Ajit Doval calls for decisive action against terrorism, says there cannot be double standards in fight against the menace. BJP appoints party presidents Punjab, Haryana, Delhi and Tripura. Air India extends suspension of its flights to Israel till July end. Amid continued geopolitical uncertainties in West Asia and in IPL cricket, Rajasthan Royals to take on Gujarat Titans in all-important qualifier 2 in New Chandigarh this evening. And with that, we end the morning news. Have a nice day.
2: એક સો બે પૂર્ણાંક બે દશાંશ ફ્રીકવન્સી મેગા આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા અંગ્રેજીમાં સમાચાર. અને હવે શ્રોતા મિત્રો, સવારના 8:30 થવા આવી છે. આપણે સંભળાવીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. આજના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપણે સંભળાવીએ બાગી ફિલ્મનું ગીત. અભિજીત કવિતા કૃષ્ણમૂર્તિના યુગલ સ્વરમાં આ ગીત છે. પ્રસ્તુત કરીએ આપના રેડિયો સેટ્સ પર.

0: આકાશવાણી ગોધરા પર આપ સાંભળી રહ્યા છો ચિત્રલોક, હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સમય છે એક નાનકડા અલ્પ વિરામનો.
1: તને કોલેજનો ટાઈમ યાદ છે? અરે કોલેજની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમથી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી.

আকাশবাণী নাগ উত্তরাকেন্দ্র প্রার্থী শ্রোতা মিত্র আপ সামনে রাহা আছো চিত্রলোক কার্যক্রম কার্যক্রম আমি পাচ্ছি গীত અને આજના કાર્યક્રમ ચિત્રલોકની અંતિમ પ્રસ્તુતિ મોહરા ફિલ્મમાંથી છે. પંકજ ઉદાસ સાધના સરગમના યુગલ સ્વરમાં ગીત છે, પ્રસ્તુત કરી આપના રેડિયો સેટ્સ પર.

0: और इसके साथ कार्यक्रम यहीं समाप्त होता है। एक सुबह पूर्णांक दशांश फ्रिक्वेंसी मेघाज पर आकाशवाणी नवा गोधरा केन्द्र से श्रोता मित्रों समय थयो छे एक नानकड़ा अल्प विराम नो।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી। જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી। આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર। સંપર્ક કરો
3: 999-8389-833 999-8389-833।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા

0: આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આરવી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરવી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990-43-707.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: તને કોલેજ નો ટાઈમ યાદ છે? અરે કોલેજ ની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનું બેંક એકાઉન્ટ પણ યાદ નથી. બેંક એકાઉન્ટ જૂનું હોય તો ખબર પડી શકે છે. ક્યાંથી ખબર પડશે? ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
3: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી. હા હા.
4: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
6: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
7: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
7: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
8: આકાશવાણીના 90 વર્ષ આ અંગેનો કાર્યક્રમ તથા LD તિવારીની આ અંગે લીધેલી મુલાકાત પ્રસ્તુત કરીએ આ કાર્યક્રમ આપના રેડિયો સેટ્સ પર.

0: મિત્રો, આકાશવાણીના 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આકાશવાણી હવે થોડાક દિવસોમાં 91મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે અમે સ્ટુડિયોમાં આમંત્રિત કરેલ છે અમારા વર્ષો જૂના શ્રોતા મિત્રને કે જેઓ ઘણા વર્ષોથી આકાશવાણીની યાત્રા સાથે જોડાયેલા છે, જેમનું નામ છે LD તિવારી. તિવારી સાહેબ, આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્તે. નમસ્તે.
0: આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયો આની જે પ્રસારણ યાત્રા જે પૂરા ભારત વર્ષમાં થઈ રહી છે, તમે ક્યારથી જોડાયેલા છો અને તમારી શરૂઆતની જે શ્રોતા તરીકેની અનુભવની વાત છે તે જણાવશો?
1: 10 વર્ષનો હતો ત્યારથી રેડિયોનો બહુ શોખીન છું. સવારે ઉઠું ત્યારથી 5:55 થી લગભગ 10:30 સુધી કન્ટિન્યુ રેડિયો સાંભળું છું.
0: 10 વર્ષની ઉંમરથી એ પણ સવારે 5:55 થી, એટલે કે આકાશવાણીની સિગ્નેચર ટ્યુન શરૂ થાય ત્યારથી તમે પ્રસારણ યાત્રા સાથે જોડાઈ જાઓ છો.
1: જી.
0: અત્યારે કેટલી ઉંમર તમારી?
1: 67
0: વર્ષની ઉંમર, એટલે આજથી 57 વર્ષ પહેલેથી આપ રેડિયો સાથે જોડાયેલા છો.
1: જી સર.
0: તો આકાશવાણી ગુજરાતની તો શરૂઆત 1991માં થઈ, તો એ પહેલા કયું રેડિયો સ્ટેશન તમે સાંભળતા અને તમારું સૌથી પ્રિય સ્ટેશન કયું હતું?
1: ત્યારે પટના.
0: પટના.
1: જી.
0: એટલે આપ બિહારથી બિલોંગ કરો છો?
1: બિહારથી.
0: તો પટનામાં જયારે તમારું બચપણ વીત્યું ત્યારે તમે જે રેડિયો સાંભળતા તેની થોડી વાત કરશો કે ત્યાં કઈ ભાષામાં રેડિયોનું પ્રસારણ થતું હતું અને કયા કયા રેડિયો સ્ટેશન ત્યાં ટ્યુન થતા હતા?
1: ત્યાં ભોજપુરી લેંગ્વેજમાં, ભોજપુરી ભાષા અને હિન્દી ભાષા, મૈથિલ ભાષા, એટલે મિથિલા ભાષામાં, ભોજપુરી ભાષામાં અને હિન્દી ભાષામાં. જી, ત્રણ ભાષામાં.
0: ભોજપુરીમાં શું અલગથી ત્યાંના ભજનો, લોકગીતો અથવા ત્યાંની સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસારિત થતા હશે?
1: જી.
0: અને આપણે જે અલગ મૈથિલ ભાષાની વાત કરી તો એનો શ્રોતા વર્ગ અથવા કેટલો વિસ્તાર હશે કે જે એ ભાષા સાંભળનાર વર્ગ છે?
1: દરભંગા અને મિથિલા, જે નેપાળના બોર્ડર છે ઉત્તર ભારતનો,
0: જી જી,
1: એ લોકો વધારે પસંદ કરે છે.
0: જી.
1: એ લોકો મૂળ લેંગ્વેજ છે મિથિલા, મૈથિલી ભાષા.
0: બરાબર છે. આજે તમને એ ભાષા આવડે ખરી?
1: ફક્ત સાંભળતા અને મેં મજા આવતી.
0: મજા આવતી. અને ભોજપુરીની વાત કરી તો ભોજપુરી તો એકદમ મીઠી ભાષા છે.
1: ભોજપુરી ભાષા બિલકુલ મીઠી અને બહુ સરસ ભાષા છે. તેની લોકગીત સાંભળવામાં બહુ મજા આવે છે. લોકગીત, લોક ગાથા,
0: જી જી,
1: લોક કવિતા, જે કવિતા બી હોય છે એ સાંભળવામાં બહુ મજા આવે છે.
0: તો તિવારી સાહેબ, તમે જે આ ભોજપુરીમાં બચપનમાં જે પ્રસારણ સાંભળ્યું હોય એમાંનું એકાદ લોકગીત આજે પણ યાદ ખરું?
1: 55 વર્ષથી હું બહાર છું.
0: હા હા, મતલબ ગુજરાતમાં છો?
1: ગુજરાતમાં.
0: પણ ભોજપુરી તમે બચપનથી સાંભળતા હતા તો અત્યારે કોઈ તમને એનું કોઈ શબ્દો યાદ આવતા હોય કે આવા ગીતો વાગતા હતા અને મને અત્યારે એકાદ એની કડી યાદ આવે છે?
1: જી, આમ તો કડી એકાદ આવે, જેસે કે ફિલ્મી ગીત મેં એ ગંગા મૈયા તો કે પિયરી ચડાવો સૈયા સે કરદો મિલનવા હાયરામ.
0: ક્યાં બાત હૈ.
1: જી.
0: ગુજરાતમાં કઈ રીતથી આવવાનું થયું?
1: ત્યાંથી ટોપર હતો એટલે સીધે રાજકોટમાં અમને ટ્રેનિંગ માટે મોકલવામાં આવી. સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થા છે પ્રોટોટાઇપ પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ સેન્ટર, ત્યાં અમે લોકો ટ્રેનિંગ લેવા આવ્યા અને ત્યાંથી સેટલ થઈ ગયા ગુજરાતમાં.
0: ગુજરાતમાં પ્રથમ રાજકોટ શહેરમાં આવ્યા?
1: જી,
0: ગુજરાતનું રંગીલું શહેર રાજકોટ.
1: જી.
0: તો રાજકોટમાં આવ્યા પછીથી રેડિયો સાથેનું જે જોડાણ હતું એ ચાલુ રહ્યું?
1: ખૂબ ચાલુ રહ્યું. અને કાઠિયાવાડી ભજન મને બહુ ગમે છે.
0: કાઠિયાવાડી ભજનો ખૂબ સરસ
1: ગાવતા તો નહીં ફાવતું પરંતુ મને બહુ આનંદ આવે છે. નેચરલ મારે માતૃભાષા છે અમારી, એ રીતે મને બહુ ગમે છે, બહુ મજા આવે છે.
0: પણ જ્યારે આપ બિહારથી ગુજરાતમાં આવ્યા અને રાજકોટમાં સેટલ થયા તો શરૂઆતમાં તો ગુજરાતી ભાષા આપના માટે કદાચ અંજાન હશે, ત્યારે પણ આ રેડિયો તમને આ ગુજરાતી ભાષા શીખવાડવામાં કઈ યોગદાન ખરું રેડિયોનું?
1: જી, રેડિયો અને ન્યૂઝ પેપર. રેડિયો કાયમ સાંભળું બંને ટાઈમ, સવારે અને સાંજે ઇવનિંગમાં. નોકરીથી છૂટીને આવીએ તો રેડિયો ચાલુ કરી દઈએ તો રાતના 11-11:30 વાગ્યા સુધી સાંભળતા.
0: જી. કયું સ્ટેશન સાંભળતા?
1: આકાશવાણી રાજકોટ.
0: રાજકોટ.
1: જી.
0: ખૂબ સરસ. તો રાજકોટ ઉપરથી જે પ્રસારિત થતા કાર્યક્રમો હશે એ સાંભળતા શરૂઆતમાં તમને કઈ ખબર પડતી કે આ ગુજરાતી શું કહેવા માંગે છે? થોડો સમય લાગ્યો.
1: એની ધૂન મને બહુ ગમે.
0: હા.
1: એની લોકગીત જે છે ધૂન, એ મને નેચરલ લાગે ને મને એવું લાગે કે અમારું માતૃભાષા છે. એ રીતે મને ખૂબ જ આનંદ આવતો હતો.
0: જી જી જી. ટૂંકમાં તમે ગુજરાતી શીખ્યા એની પાછળ રેડિયોનો પણ સહયોગ.

0: છે બરાબર છે.
1: પૂરેપૂરી
0: તો તમે રાજકોટના જે રંગીલા ગીતો સાંભળ્યા, લોકગીતો સાંભળ્યા, એમાં કોઈ એકાદ લોકગીત જે તમને ખૂબ પ્રિય હોય એની કોઈ કડી યાદ કરીને કહેશો?
1: દીકરી તો પારકી
0: થાપણ કહેવાય,
1: થાપણ કહેવાય, એ મને બહુ ગમે.
0: હા, એ ગુજરાતી ફિલ્મ ગીત છે. દીકરી તો પારકી થાપણ કહેવાય, બેનારે સાસરીએ જાતા જોજો પાપણ ના ભીંજાય, બરાબર છે. ટૂંકમાં તમને આવા ગુજરાતી ગીતો સાંભળવા ગમ્યા, એનો મર્મ ખબર પડે તમને?
1: જી હા, મર્મ ખબર પડે.
0: તો આ ગીત શું કહેવા માંગે છે?
1: ગીત કહેવા માંગે છે કે ભાઈ, દીકરી જે છે એ આપણે પાલ પોષણ કરીને મોટા કરીએ, પણ એ પારકી થાપણ છે, મતલબ લગ્ન પછી બીજાને ઘરે જતી રહેવાની છે, એટલે એને પારની થાપણ કહેવા માંગે.
0: પારકી થાપણ એટલે કે આપણે કહીએ ને કે ફિક્સ ડિપોઝિટ છે, એ આપણી નથી, બીજાની છે. તમે જયારે આ ગીત પસંદ કર્યું ત્યારે હું થોડા કદાચ તમારા અંગત જીવન વિશે એક પ્રશ્ન પૂછીશ. તમારે કેટલા સંતાનો?
1: અમારે 3 સંતાન છે, 3 બેબી છે,
0: 3 દીકરીઓ છે,
1: 3 દીકરીઓ છે.
0: પરણાવી દીધી?
1: 3 પરણાવી દીધી.
0: તો તમને એવું લાગે છે કે આ તો 3 દીકરીઓ તો પારકી થાપણ હતી, જમાઈ લઈ ગયા, હું એકલો પડી ગયો લાગે?
1: એવું લાગતું હતું, પણ હાલમાં એક દીકરી મને હેલ્પમાં રહે છે હંમેશા કાયમ.
0: હા હા,
1: એક જાય છે તે એક આવે છે, એક જાય છે તે એક આવે છે, પણ એકલાપન ફિલિંગ નહીં થવા દેતી.
0: ટૂંકમાં ગીતમાં છે શબ્દો કે ભાઈ દીકરી તો પારકી થાપણ કહેવાય, પરંતુ એક 3 દીકરીના પિતા તરીકે તમે કહો છો કે દીકરી પારકી થાપણ નથી, એ તો આપણી જ થાપણ છે, બરાબર ને? સહિયારી થાપણ છે, બે ઘરની થાપણ છે. ખૂબ સરસ. ત્યારે તિવારી સાહેબ, હવે થોડી વાત કરવી છે રેડિયોના શ્રોતા તરીકેની તમારી. તો તમે જે બચપનમાં રેડિયો સાંભળતા, તે વખતે તમારા ઘરમાં રેડિયો હતો કે બીજા કોઈના ઘરે રેડિયો સાંભળતા?
1: ના ના, અમારા ઘરમાં રેડિયો, દહેજમાં રેડિયો મળી હતી અમને, ભાઈને, અમારા ભાઈને, તમારા બ્રધરને,
0: ભાઈને દહેજમાં રેડિયો?
1: જી
0: ક્યાં વાત છે, તે જમાનામાં રેડિયો દહેજમાં આપવામાં આવતો,
1: રેડિયોનો ક્રેઝ હતો સાહેબ. અને 100 રૂપિયામાં રેડિયો આવતો, 90 રૂપિયા અને 100 રૂપિયામાં.
0: હા હા,
1: ફર્સ્ટ ક્લાસ રેડિયો 90 રૂપિયા, 100 રૂપિયામાં રેડિયો મળે.
0: હા જી જી જી.
1: અને દહેજમાં બધાને ક્રેઝ હતો, ડિમાન્ડ કરતા હતા લોકો કે અમારે રેડિયો અને સાયકલ જોઈએ.
0: ડિમાન્ડ રેડિયો અને સાયકલ,
1: રેડિયો અને સાયકલ,
0: ક્યાં વાત છે. જેની પાસે રેડિયો અને સાયકલ હોય એનું એક સ્ટેટસ ગણાતો.
1: એટલે અમારા મોટા ભાઈ ને મેરેજમાં એને રેડિયો દહેજમાં મળ્યો હતો.
0: એટલે દહેજમાં આવેલો રેડિયો ઘરે તમને સાંભળવા મળ્યો?
1: એટલે અમે બંગલામાં રાખી મુકતા હતા ફ્રન્ટ સાઈડ પર, ઓસરીમાં. એટલે કોમન બધા બેસીને રેડિયો સાંભળે, હંમેશા મળીએ. અમારા ગામના લોકો બી ભેગા થાય સાત સવારે અને ભજન કીર્તન સાંભળે.
0: જી જી જી.
1: અને બધા ઇન્ટરેસ્ટ લઈને સાંજે બધા ભેગા થતા રેડિયો સાંભળવા માટે. ખાસ
0: ક્યાં વાત છે, સાંજે બધા જ ગામડાના લોકો ભેગા
1: ભેગા થઈ જાય.
0: તમારું જે ગામ હતું એ વિલેજ હતું, સિટી હતું?
1: વિલેજ એરિયા, ત્યારે હાલ સિટીમાં છે, પણ તે વખત વિલેજ હતો. અને અમે છોટા મોટા, અમારી જમીનદારી હતી, એટલે ગામના લોકો બધા ભેગા થાય અને અમારા બંગલે બધા ભેગા થતા હતા.
0: જી જી.
1: અને ત્યાં ભજન કીર્તન રેડિયો પર સાંભળે.
0: તમારા વિલેજમાં એ સમયે કુલ કેટલા રેડિયો હશે આખા ગામમાં?
1: પૂરા ગામમાં 10-15 રેડિયો હશે
0: આખા ગામમાં. 10-15 રેડિયો,
1: જે સમૃદ્ધ લોકો હતા એ લોકો રેડિયો બસાયા હતા. કોઈને દહેજમાં મળ્યું હતું, કોઈ શોખથી ખરીદી કરી હતી.
0: ટૂંકમાં દરેક ઘરે ઘરે રેડિયો નહોતા,
1: ઘરે ઘરે રેડિયો નહોતા,
0: અને બધા જ ફળિયાના લોકો એક ઘરે ભેગા થઈને રેડિયો સાંભળતા. તમે કહ્યું કે તમે એક ખેડૂત ફેમિલીમાંથી પણ આવો છો, તો ખેતી વિષયકના કાર્યક્રમો પણ તે વખત સાંભળવામાં આવતા હશે?
1: જી જી.
0: તો ગામના ખેડૂતો પણ ભેગા થઈને સાંભળતા હશે?
1: જી જી.
0: હવે તમે જયારે બિહારથી ગુજરાતમાં આવ્યા, રાજકોટ શહેરમાં વસ્યા, રાજકોટ કેન્દ્ર પણ સાંભળવાનું શરૂ કર્યું, ગોધરામાં આવવાનું કેવી રીતથી થયું અને ગોધરામાં કેટલા વર્ષોથી રહો છો?
1: રાજકોટથી મેં ઇન્ટરવ્યુ આપી એટલે ગવર્મેન્ટ જોબ મને મળી, આઈટીઆઈ ગોધરા.
0: જી જી.
1: એટલે 22/10/84 ના રોજ મેં ગોધરા આઈટીઆઈમાં હાજર થયો, ત્યારથી હું ગોધરામાં સેટલ છું.
0: જી.
1: 22/10/84 થી.
0: તો હવે ગોધરા તમે આવી ગયા 84ની સાલમાં, ઘર વસાવ્યું, ઘર વખરી વસાવી, એમાં રેડિયો હતો ખરો ઘર વખરીમાં?
1: જી, રેડિયો હું પહેલાથી, રેડિયો રાજકોટથી જે રેડિયો વસાયો હતો અને રેડિયો હંમેશા જોડે રાખતો હતો.
0: હા, જ્યાં બદલી થાય કે જ્યાં ટ્રાન્સફર થાય ત્યાં સાથે જ
1: સુઈ ના જાઉં ત્યાં સુધી રેડિયો બગાડ બગાડ કરતો. એમ
0: તો રેડિયોની પ્રસારણ યાત્રા તો અડધી રાત સુધી ચાલે, ત્યાં સુધી જાગતા?
1: જી જી. હા.
0: ક્યાં બાત,
1: 12 વાગ્યા સુધી જાગો.
0: હા,
1: ફરી સવારે પાછું ઉઠીને પાછું રેડિયો ચાલુ કરી દેતો.
0: આજે 2026માં તમારા ઘરે રેડિયો ખરો?
1: છે, પેનાસોનિક છે, રેડિયો કમ ટેપ રેકોર્ડર છે.
0: જી જી.
1: ટેપ રેકોર્ડર તમે કોઈ યુઝ નથી કરતા, પણ રેડિયો હું સવારે 5:55 થી ચાલુ કરી દઉં છું.
0: પણ તમારા ઘરે આજે ટીવી પણ હશે તો પણ તમે રેડિયો સાંભળો છો?

0: ટીવીમાં અમે કોઈ ઇન્ટરેસ્ટ નથી. રેડિયો ન્યૂઝ, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, ત્રણો ન્યૂઝ સવારે બી સાંભળો છું અને સાંજે બી ગુજરાતી ન્યૂઝ અને ગુજરાતી પ્રોગ્રામ.
1: તિવારી સાહેબ, અત્યારે તો ન્યૂઝ ચેનલ એટલી બધી ટીવી પર આવી ગઈ છે તો લોકો ન્યૂઝ ચેનલ જોવે છે, અને તમે કહો છો કે હું તો રેડિયો પર જ ન્યૂઝ સાંભળું છું. આનું ખાસ કારણ?
0: પહેલાથી રેડિયો છે, બહુ લગાવ છે મને. એટલે જૂના ગીતો અને ખેતીવાડીના પ્રોગ્રામો, ગામડાના પ્રોગ્રામો એ સાંભળવા મને બહુ મજા આવે છે. મને નેચરલ લાઈફ જીવું છું.
1: અને રેડિયોના જે સમાચાર હોય છે બિલકુલ સચોટ અને ઓથેન્ટિક હોય છે.
0: ઓથેન્ટિક હોય છે ને, નેટ એન્ડ ક્લિયર હોય છે, સાંભળવામાં મજા આવે છે આપણને.
1: ખૂબ ઓછા સમયમાં આખા દેશ વિદેશના સમાચાર સાંભળવા મળી જાય.
0: જી, શોર્ટ ટાઈમમાં.
1: ખૂબ સરસ. હવે આપ ગોધરા વસ્યા, તમારી ઘર વખરીના સામાન સાથે રેડિયો પણ તમે લાવ્યા. ગોધરા એફએમ એટલે કે એફએમ ગોધરા સાથે ક્યારે જોડાયા? ગોધરા સ્ટેશન સાથે?
0: ગોધરા સ્ટેશન સન યાદ નથી, પણ જ્યારથી શરૂ થઈ હું કન્ટિન્યુ છું. ઇવન અમારી નાની દીકરી ગાંધીનગરમાં જોબ કરે છે, અધિકારી છે, મોટો ઓફિસર છે, એને બી રેડિયો ખરીદી કરી મેં આપી છે, અને એ બી નિયમિત રેડિયો સાંભળે છે.
1: કે વાત છે,
0: એને બી રેડિયો ખરીદી કરી ગોધરાથી રેડિયો અને મેં આપી છે એને, અને એ બી રેગ્યુલર રેડિયો સાંભળે છે
1: જી,
0: અને પપ્પાને રોજ યાદ કરે છે.
1: કે વાત છે, એટલે તમે રેડિયો દીકરીને ભેટમાં આપ્યો. ઘણા લોકો બી મોબાઈલ આપે, કઈ બીજી વસ્તુ આપે, તમે રેડિયો આપે, આ પાછળનું ખાસ કારણ શું?
0: કારણ કે અમારા પૂરા ખાનદાનને રેડિયો બહુ પસંદ છે. અમારા મિસિસને બી પસંદ, દીકરીઓને પસંદ છે, મને ખુદને પસંદ છે. અમે નેચરલ આનંદ લઈએ છીએ સવારથી, સવારે 10:30 સુધી કન્ટિન્યુ, પછી સાંજે ઇવનિંગ મેં ચાલુ કરું.
1: ક્યાં વાત છે. ગોધરા ઉપરથી જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તેમાં તમારો ખૂબ પસંદ કાર્યક્રમ કયો? એવો તમારો પસંદગીનો કાર્યક્રમ કહેશો?
0: જે જનરલી ખેતીવાડીનો હોય છે અને ગામડાનો જે આદિવાસી કલ્ચરનો જે અમુક ડ્રામા હોય છે, નાટક હોય છે,
1: જે
0: એ સાંભળવા બહુ મજા આવે છે.
1: ક્યાં વાત છે. એટલે તમે અહીંની જે પંચમહાલની સંસ્કૃતિ છે, પરંપરા છે, એની સાથે રેડિયો દ્વારા જોડાયેલા છો?
0: જોડાયેલા છો, બહુ આનંદ આવે છે.
1: રેડિયો તરફથી પણ તિવારી સાહેબ સર્વે કરવામાં આવતું હોય છે, જે શ્રોતાઓના ઘરે ઘરે જઈને પૂછવામાં આવતું હોય છે કે તમે રેડિયો સાંભળો છો, તમારો પસંદગીનો કાર્યક્રમ કયો છે. ક્યારેક ગોધરા આકાશવાણી તરફથી અથવા તો આકાશવાણીની કોઈ રિસર્ચ ટીમ તરફથી તમારા ઘરે સર્વે કરવા માટે કોઈ આવ્યા હતા? ખરા
0: આવે છે.
1: આવે છે
0: જી, સર્વે કરવા આવે છે.
1: જી જી. તો તમારો અભિપ્રાય કેવો હોય છે?
0: સારો એવો પ્રતિભાવ આપું છું એમને. જે વખત જે તે સમયે જે આપણને ઠીક લાગે સજેશન બી કરું છું કે આ રીતે કરવામાં આવે તો આપણને વધારે મજા આવે.
1: જી, ટૂંકમાં એક શ્રોતાની પણ વાત રેડિયો વિભાગ સાંભળે છે, બરાબર ને? રેડિયો ઉપરથી ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવતું હોય છે, તો એ વિશે આપ તો એક આઈટીઆઈના વિભાગ સાથે પણ જોડાયેલા હતા, ત્યારે જે વિદ્યાર્થીગણ છે એમને તમે શું કહેશો કે રેડિયોનું મહત્વ એક વિદ્યાર્થી માટે કેટલું હોય છે?
0: એક વિદ્યાર્થી માટે રેડિયોનું ખૂબ જ મહત્વ છે, કારણ કે એમાં વખતો વખત ટ્રેનિંગ વિશે બી શીખવાડવામાં આવે છે, અને આફ્ટર 10 અને 12 પાસ કર્યા પછી શું કરવું જોઈએ, શું કરી શકાય, શું કરીએ તો આગળ વધી શકાય, એ તમામ પ્રકારનો પ્રસાર કરવામાં આવશે. એ રીતે બહુ ઉપયોગી થાય છે. ખેતીવાડી વિશે બી વારંવાર પ્રોગ્રામ આવે છે, સ્વાસ્થ્ય વિશે પણ આવે છે, તો જે જનરલ ઉપયોગી હોય છે, દરેક વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી હોય છે અને જનરલ વ્યક્તિ માટે પણ ઉપયોગી હોય છે.
1: જી જી. ત્યારે સાહેબ, આપની ઉંમર આપે અગાઉ જણાવી તે પ્રમાણે 67 વર્ષની છે, એટલે સિનિયર સિટીઝન છો, તો સિનિયર સિટીઝન માટે રેડિયો કેવી ભૂમિકા ભજવી શકે છે?
0: સિનિયર સિટીઝન માટે રેડિયો એક ખૂબ જ આશીર્વાદ રૂપ છે, જે કે અમારે લાઈફમાં આનંદ છે જીવવા માટે એક
1: સાથી છે.
0: જી, એક સાથી છે, એક સાધન છે. રેડિયો સાથે અમારો ટાઈમ બહુ ઇઝી અને આસાનીથી પ્રસાર થઈ જાય છે. અમે થોડા બી રિટાયરમેન્ટ લાઈફ ફીલ નહીં થતો, આનંદમય જીવન ફીલ કરીએ છીએ.
1: ક્યાં વાત છે.
0: જી,
1: રેડિયોને એવું કહી શકાય કે આપણો એક બેસ્ટ ફ્રેન્ડ છે?
0: બિલકુલ બિલકુલ બેસ્ટ ફ્રેન્ડ છે.
1: પણ ક્યારેક આ બેસ્ટ ફ્રેન્ડ રિસાઈ જાય, એટલે કે ક્યારેક કંઈક બગડી જાય, એમાં યાંત્રિક ખામી આવી જાય, ત્યારે કંઈક એવી કંઈક એની ઉણપ વર્તાય ખરી કે મારો મિત્ર આજે કંઈ મને સાથ આપી નથી રહ્યો? ક્યારેક
0: ના ના, એ તો બહુ દુઃખ થાય છે ઇમિડિયેટ. હું જ્યારે કે મોસમ ખરાબ હોય તો ક્યારેક રેડિયો નહીં ચાલતો, બંધ થઈ જાય છે.
1: બરાબર છે.
0: એટલે મને ડાઉટ છે તો ઇમિડિયેટ મિકેનિક પાસે જઈને રિપેર કરવા લઈ જાઉં છું, અને જો રિપેર થાય ના હોય, વાર લાગે તો બીજો પીસ મને આપી દે.
1: હા,

0: પણ
1: રેડિયો સાથ ક્યારે હું છોડતો નથી.
0: ક્યાં વાત હે,
1: રેડિયો અને વર્કશોપ માં આવી જાઉં અને બીજો રેડિયો લઈને આવું.
0: એટલે એક પણ દિવસ તમને રેડિયો વગર ચાલે ને એવું કહેવાય છે,
1: રહેતો જ નથી.
0: ખૂબ સરસ. આકાશવાણી 90મું વર્ષ ઉજવી રહી છે. તમે તો ઘણા છેલ્લા વર્ષોથી રેડિયો સાથે જોડાયેલા છો, ત્યારે એક સવાલ એવો કરવો છે કે અત્યારે મનોરંજનના ઘણા બધા સાધનો આવી ગયા છે, ઇન્ટરનેટ, મોબાઈલ, ટીવી ચેનલ્સ, થિયેટર્સ, તો આ બધી સ્પર્ધામાં પણ રેડિયો કઈ રીતે ટકી રહ્યો છે, પાછળનું ચોક્કસ તમારા મતે શું કારણ હોઈ શકે?
1: રેડિયો ટકવાનો આજકાલ જે નવા ફિલ્મ છે, જે નવી ગીતો જે છે, એ ડ્યુરેબલ નથી હોતા, લાંબા ટાઈમ સુધી ચાલતું નથી. જ્યારે રેડિયોમાં બધું જૂના ગીતો, જૂના ગાયનો, જૂના ભજનો આવે છે, જેથી બહુ આનંદમય હોય છે. અને જે ટીવી ચેનલો હોય છે અથવા તો એ જે નવી ગીતો હોય છે, એ બહુ આનંદદાયક, ક્ષણિક આનંદ આવે છે. એ બી યુવાનીઓને આવે છે, જે યંગ સ્ટાર છે એ ક્ષણિક આનંદ લેશે, પછી એ છોડી ભૂલી જાય છે. જયારે આકાશવાણીથી હંમેશા જૂના ગીતો, જૂનો, જૂની સ્ટોરી, જૂના પ્રોગ્રામો જે પ્રસાર કરવામાં આવે છે, એ હંમેશા કાયમ આનંદમય હોય છે.
0: ક્યારે
1: જૂનું થતું જ નથી,
0: સદાબહાર,
1: સદાબહાર હોય છે.
0: ક્યાં વાત હે,
1: ક્યારે જૂના થતા જ નથી.
0: જી, અત્યારે આકાશવાણી 90મું વર્ષ ઉજવી રહી છે 2026માં. 2036માં આકાશવાણી 100 વર્ષ પૂરા કરશે, ત્યારે રેડિયોનું સ્થાન કેવું હશે, આપણે શું આમ અંદાજ લગાવી શકીએ?
1: હવે લોકો ફરીથી રેડિયો સાંભળવાનું શરૂ કરી દીધું છે. જનરલી રેડિયો લઈને નહીં ઘૂમતા, મોબાઈલની અંદર રેડિયોની ફેસિલિટી થઈ ગઈ છે, એટલે હંમેશા લોકો મોબાઈલ ચાલુ રાખીને રેડિયો સાંભળતા હોય છે.
0: એટલે હજુ 10 વર્ષ પછી પણ રેડિયો તો પોતાનું સ્થાન જાળવી રાખશે એમ ને?
1: જી જી, હજી વધશે,
0: વધશે,
1: વધશે.
0: ક્યાં વાત છે, કારણ કે આવી વાત અનુભવી માણસ જ જણાવી શકે, જેને કેટલાય દાયકા સુધી રેડિયો સાથે જોડાયેલા છે તે જ જણાવી શકે. તો આ રેડિયોની 90મું વર્ષની યાત્રા વિશે તમે શું એક શ્રોતા તરીકે અનુભવ કરી રહ્યા છો તે જણાવશો અંતમાં?
1: રેડિયો જે આકાશવાણી છે, ખૂબ જ આનંદમય પ્રોગ્રામ આપે છે અને સાંભળવા મજા આવે છે, અને એક અજીબ સા લાઈફ વ્યતીત કરીએ છે, આનંદમય. વ્યક્તિ કભી નિરાશ નથી થતા. રેડિયો એવો સાથી છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ નિરાશ નથી થતા, એનો પ્રોગ્રામ સાંભળીને અને આનંદમય અનુભવ કરે છે અને સુખ શાંતિ અનુભવ કરે છે.
0: ખૂબ સરસ. તો શ્રોતા મિત્રો, તમે પણ રેડિયો સાંભળતા રહેજો, તમને પણ સુખ શાંતિનો અનુભવ ચોક્કસ થશે. તો એલડી તિવારી સાહેબ આજના કાર્યક્રમમાં આપે ઉપસ્થિત રહી રેડિયો વિશે જે વાતો જણાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
1: નમસ્કાર. નમસ્કાર.

પરથી પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ શોલે ફિલ્મના આ ગીત સાથે, જે અંતર્ગત આ ગીતના સ્વર આપ્યા છે કિશોર કુમાર અને મન્નાડે, સંગીત છે આર ડી બર્મનનું.

યારાના ફિલ્મનું ગીત કાર્યક્રમમાં આપે સાંભળ્યું. કિશોર કુમારના સ્વરમાં સંગીત હતું રાજેશ રોશનનું, ગીતકાર હતા અંજાન. મેને પ્યાર કિયા ફિલ્મનું આ ગીત કાર્યક્રમના અંતે એસપી બાલાસુબ્રમણ્યમ અને લતા મંગેશકરના સ્વર, અસદ ભોપાલીના ગીત, ઉષા મંગેશકર અને શૈલેન્દ્રનું સંગીત.

આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અમારો હવે પછીનો કાર્યક્રમ સુગમ સંગીત બસ થોડી જ ક્ષણોમાં.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત રવિ નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. गृहमंत्री अमित शाह ने कहा है कि अवैध घुसपैठ और अन्य अस्वाभाविक कारणों से होने वाले कृत्रिम जनसंख्या के बदलावों की जांच के लिए गठित उच्च स्तरीय समिति इस मुद्दे से निपटने के लिए कानून की आवश्यकता का आकलन करेगी.
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रस्तुत छे अत्यारना मुख्य समाचार.

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષકોનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાએ તબાહી મચાવી. હમીરપુરમાં બાંધકામ હેઠળનો પુલ તૂટી પડતા 6ના મોત. WHOએ કોંગોમાં ઇબોલાનો ફેલાવો અત્યંત જટિલ તબક્કામાં હોવાનું જણાવ્યું. મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક સર્જાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હિન્દી ફિલ્મ ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ પંગા ફિલ્મના ગીત સાથે. હર્ષદીપ કૌર, દિવ્યકુમાર તથા સાથીઓના સ્વર, સંગીત શંકર અહેસાન લોયા આપ્યું છે. આ ગીતમાં ગીતકાર છે જાવેદ અખ્તર.

લાલ સિંહ ચડ્ડા આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. સ્વર હતો શિલ્પા રાવ અને અરિજિત સિંહનો, પ્રીતમનું સંગીત અને અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો હતા. હવે આપને સંભળાવીએ રાધેશ્યામ ફિલ્મનું ગીત અરમાન મલિકના સ્વરમાં. સંગીત છે અમાલ મલિકનું અને શબ્દો છે રશ્મિ વિરાગના.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મેટ્રો ઇન દિનો આ ફિલ્મનું ગીત, રાઘવ ચૈતન્યના સ્વરમાં અનુરાગ શર્માના શબ્દો અને પ્રીતમનું સંગીત.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ સચેત ટંડનના સ્વરમાં યારિયા ટુ ફિલ્મનું ગીત, મનન ભારદ્વાજ અને નુસરત ફતેહ અલી ખાનનું સંગીત અને મનન ભારદ્વાજના શબ્દો સાથે.

અદનાન સામી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં ગવાયેલા ગીત સાથે હિન્દી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરી. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સમીર દ્વારા લખાયેલું અને અદનાન સામીનું સંગીતબદ્ધ કરેલું આ ગીત અદનાન સામીના સ્વરમાં.

0: હવે સાંભળીએ અલીશા ચિનોયના સ્વરમાં આ ગીત.
1: Alicia International.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થવા આવ્યો છે બપોરના 12 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ઉચ્ચસ્તરીય કેન્દ્રીય સમિતિ કૃત્રિમ વસ્તી વિષયક ફેરફારોના મુદ્દાને ઉકેલવા માટે કાયદાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક પગલાં લેવાની હાકલ કરી. તેમણે જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં 50થી વધુ બિઝનેસ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે બેઠક કરી. ભારત અમેરિકા વચ્ચે વેપાર, નવીનતા અને મજબૂત સપ્લાય ચેઇન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી. બનાસકાંઠાના થરાદના કરણપુરા ગામે ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 શ્રમિક યુવાનોના મોત. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં કાળઝાળ ગરમી વચ્ચે વિવિધ પ્રયાસ દ્વારા પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

0: હવામાન વિભાગે દિલ્હી એનસીઆર, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું. દક્ષિણ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હજુ પણ લૂનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષકોનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. અને ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે હિન્દી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ જગજીતસિંહના સ્વરમાં ગવાયેલી આ ગઝલ સાથે.

હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ ગુલામ અલીના સ્વરમાં આ ગઝલ.

શ્રોતા મિત્રો, ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આપને સંભળાવીએ આબિદા પરવીનના સ્વરમાં આ ગઝલ.

0: શ્રોતા મિત્રો, આબિદા પરવીનમાં ગવાયેલી આ ગઝલ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની.
2: આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી?
1: ના, પહેલા બચત.
2: પહેલા બુટ્ટી
1: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમર્જન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતામુક્ત.
2: પણ બુટ્ટીનું શું?
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, આજે શુક્રવાર છે અને વાગ્યા છે 12:30. આપને કરેલા વાયદા મુજબ આવી ગયા છીએ અમે બંને આપની રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. સૈયર કાર્યક્રમમાં આપને આપીએ છીએ મીઠો મીઠો આવકાર. મિત્રો, આજે છે આ મહિનાનો 5મો શુક્રવાર અને આજે અમે એક વિશેષ પ્રસ્તુતિ સાથે આવ્યા છીએ.
1: આજે માણીશું એક નાટક. નાટકના લેખિકા છે વર્ષા અડાલજા. ભાગ લેનાર કલાકારો છે હેમા દિવાન, કાંતા ઠક્કર, સાઈના ભટ્ટ, તુષાર મહેતા, ઘનશ્યામ વ્યાસ, સુરેશચંદ્ર ગોર, ચંદ્રકાંત વાઘેલા અને મુકેશ રાવલ. રજૂઆત દક્ષા દવે. તો ચાલો માણીએ નાટક.
2: વાત જાણે એમ છે.

0: અરે મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, સુશી ક્યાં ચાલી ગઈ? સુશી, ઓ સુશી,
1: તમે એમ ઘાટા ન પાડતા હો તો હું બાજુમાં રેખા ને ત્યાં.
0: અરે પણ મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, તું સવારના પોરમાં પાડોશીની ત્યાં ગપ્પા મારવા ગઈ હતી.
1: તારે ઓફિસ જવાનું મોડું થાય છે તો હું શું કઈ પલંગમાં સુઈ જવાની છું? મારે પણ 10 વાગે શાર્પ પહોંચી જવાનું હોય છે. અરે આજકાલ તો એટલું જ ચેકિંગ ચાલે છે ને મારી ઓફિસમાં.
0: તો પછી ગપ્પા મારવા શું કામ ગઈ હતી રેખાને ત્યાં?
1: ગપ્પા મારવા? અરે હું તો મેળવણ લેવા ગઈ હતી. સાંજે દહીં નહીં હોય જમવામાં તો તું જ બૂમાબૂમ કરીશ. અરે તું ઉભો ઉભો વાતો કર, મારે તો ત્યાં કડી ઉભરાઈ જાય છે. હમણાં ટિફિન લેવા પણ આવી જશે.
0: માય ગોડ, હજી દાઢી કરવાની બાકી છે.
1: લો, કડી ઉભરાઈ ગઈ. અમિત, કાલે રાતે ફ્રીજમાં દાળ ઢાંકી રાખી હતી, તે ગરમ કરી આપું તો ચાલશે?
0: સુશી, કાલની દાળ ટિફિનમાં અત્યારે ભરે, પછી બપોરે અથડાતી કૂટાતી મારી ઓફિસે મળે, કેમ ખવાય?
1: ફરી વાગીને બ્લેડ, દાઢી કરતા બોલે નહીં તો ન ચાલે? તો ભાઈ સાહેબ રૂવાબ ક્યાંથી છાંટે?
0: જો જો સુશી, મને અત્યારે સલાહની નહીં પણ એન્ટીસેપ્ટિક ક્રીમની જરૂર છે. માય ગોડ, આ પાછી આ 40 ની ફાસ્ટ લોકલ ચાલી જશે તો.
1: ક્રીમ અહીં આટલામાં જ ક્યાં હતું આ કબાટમાં?
0: એક વસ્તુ ઠેકાણે નથી હોતી તારા રાજમાં.
1: બાપ રે, જો ને 9:05 ની ટ્રેન તો ચાલી ગઈ ને આ તારું ક્રીમ ક્રીમ છેલ્લે તે તો લીધેલું. તારું ઠેકાણું નહીં મૂકવાનું ને પાછો મને વળે છે. માય ગોડ,
0: શું થયું?
1: ક્યારનું ગીઝર ચાલુ કરી દીધું છે?
0: તું છે ને કોઈ દિવસ આગ લગાડી દઈશ ઘરને, એટલો ભૂલકડો સ્વભાવ છે ને તારો. લે, આ તારો ધોબી આવ્યો.
1: મારો ધોબી? એમ જ્યારે ને ત્યારે બધી જ વાતમાં મારો લગાડવાની ખરાબ ટેવ પડી ગઈ છે. તને કેટલી વાર કહ્યું?
0: એમ તો બધાને મારા કહીશ. જા, જરા બહાર જઈને જોઈ આવતો મારી શાકવાળી આવી કે નહીં.
1: લુચ્ચા ઉભો રહે તું. એ બાથરૂમમાં તું ક્યાં ઘૂસ્યો? મારે નાવા જવું છે, મને મોડું થાય છે. અમિત, અમિત પ્લીઝ બહાર નીકળ લે. અમિત
0: પ્લીઝ. સુશી, હું 2 દિવસથી નાયો નથી, સવારે ટાઈમ જ રહેતો નથી. આજે નહીં નાવ તો ઓફિસમાં બળવો થઈ જશે.
1: એક તો વચ્ચેથી ઘૂસી ગયો. ચાલ હવે હું રોટલી કરી લઉં, એટલે મારો ટાઈમ બચે. પાછું કોણ હશે? આ બારણાની ઘંટડી સવારે છે ને જમદૂત જેવી લાગે છે. ઓ ધોબી,
2: કેટલી દેર સે હમ આયે હે, આપ જલ્દી કપડે ગીન લો ઓર હિસાબ કર દીજે.
1: હા, ઠીક હૈ, કપડે બરાબર હે, તુમ જાઓ, હિસાબ અગલી બાર કરેગા, હમકો દેર હોતા હે.
0: અરે સુશી, મારી ફાઇલ ક્યાં મૂકી છે? કાલે તે હપ. અરે આ હા, માથાનું તેલ પણ ખલાસ થઈ ગયું છે, બીજી બાટલી નથી લાવતી.
1: તે મારે જ યાદ કરીને લાવવાનું, તું તો હવે લાટ સાહેબ થઈ ગયો છે ને.
0: એક તેલ લાવવાનું કહું, એમાં શેઠાણીજીની જેમ મિજાજ કેમ ફાટે છે?
2: આપ દોનો પીછે ઝઘડના, પહેલા મારા હિસાબ કરો બહેનજી.
1: અરે સુભા મેં દિમાગ મત ખાવ, એ 10 રૂપિયા રખો ઓર હિસાબ બાદ મેં. ચલો જાઓ જાઓ.
0: સુશી, મારી ફાઇલ. હલો, કોણ? યસ, રોંગ નંબર, સોરી. સુશી, કિશોરનો ફોન હતો.
1: અરે પણ તે રોંગ નંબર કેમ કહ્યું?
0: અરે પણ અત્યારે વાત કરવાનો ટાઈમ છે, એ પોતે

0: પાન ચાવતો નિરાતે બજારે લિયા દિયા કરવા જાય એટલે સવારે બધાને ટાઈમ હોય.
1: અમિત, આ ઉપરથી જરા ડબ્બો ઉતારી દેને અને લે આ દૂધ. સોરી અમિત, આજે ટોસ્ટ બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો.
0: કઈ વાંધો નહીં, તારે પણ મોડું થાય છે ને, હા જલ્દી નાઈ લેજા.
1: પણ હમણાં ટિફિન વાળો આવશે.
0: હું ભરું છું ટિફિન, મારી જેમ તું ના આવીને નહીં રહેશે. હા આ મુંબઈમાં ઓછું પ્રદૂષણ છે કે આપણે વધારો કરીએ?
1: ઓકે
0: સુશી, ચમચી તો બધી એટા વાસણોમાં પડી છે.
1: કાલે રાતે કામ કરવા વાળી બાઈ નહોતી આવીને ઢગલો વાસણ એમ જ પડ્યા છે. સવારે મને ઉટકવાનો ટાઈમ જ નથી મળ્યો.
0: પ્રદૂષણમાં વધારો, બીજું શું? મને ડર છે કે મ્યુનિસિપાલિટીમાં જો ખબર પડશે ને કે આપણે આટલી ગંદકી કરીએ છીએ ઘરમાં, તો આપણી ધરપકડ કરી લેશે. બસ નાઈ લીધું.
1: અરે પણ એમને ટાઈમ જ ક્યાં છે? પહેલા બહારની ગંદકી તો સાફ કરે, પછી ઘર સાફ કરવાનો વારો આવશે. એ હું સાડી પહેરું છું, તું જ બારણું ખોલ લે.
0: હા કોણ જમનાબેન? શું ચણાનો લોટ? એ હમણાં હમણાં ખલાસ થઈ ગયો. માય ગોડ, આજે ગાડી જશે તો સુશી મારા મોજા નથી મળતા.
1: આલે મોજા, એક આ મારી હેરપિન ઘડી ઘડી અવળે હાથે મુકાઈ જાય છે.
0: ચાલો, બાકી હતું તે પૂરું થયું. યુડીકોલોનની બાટલી. કેટલી વાર કહું, કેટલી વાર કહું કે સવારે ધમપછાડા ના કર, રોજ કંઈક ઢોળાય, રોજ કંઈક ફૂટે.
1: અરે 23 રૂપિયા અને 60 પૈસાની બાટલી ફોડી તારા શહેરનું પ્રદૂષણ ઓછું કરું છું. અરે આ સાડીની કિનાર તો ફાટી ગઈ છે.
0: ઓહો, આ હાથ રૂમાલમાં ડાઘા તો જો. અને સુશી, સાંજે પાછા ફરતા મહેરબાની કરીને બે સારા દાંતિયા લઈ લેજે પ્લીઝ.
1: કેમ, તું ના લાવી શકે? તારી ઓફિસની સામે તો ડિપાર્ટમેન્ટ સ્ટોર છે.
0: તું લઈ આવીશ તો નાની થઈ જવાની છે.
1: અમિત, ખાલી પેલી દિમાગ નહીં ફેરવતું.
0: ટિફિન વાળો આપણી પહેલા આપણું બપોરનું ખાવાનું લઈ જાય છે. ખરેખર સુશી, કોઈ વાર તો થાય છે કે
1: કશું પણ થાય તે આપણને પોસાય નહીં. અમિત, બહારનું ખાવાનું કેટલું મોંઘું થઈ ગયું છે. આપણે બંને બપોરે બહાર જમીએ ને તો એક જણનો આખો પગાર જમવામાં ખર્ચાઈ જાય.
0: જાણું છું સુશી, આપણને કશું પરવડે એમ નથી, એક બાળક પણ નહીં.
1: કમ ઓન અમિત, તારી લોકલ ટ્રેન?
0: માય ગોડ, બાપરે.
1: હા
0: આવજે સુશી,
1: આવજે.
0: સાંજે સ્ટેશન મળશો ને?
1: એ ના, આજે મારે મીટિંગ છે, તું ઘરે આવી જજે.
0: બાય.
2: અમિતભાઈ ગયા? જરા એક વાટકી ચણાનો લોટ આપશે સુશી? તારા વરે તો આજ સવારના બસ ફોટ દઈને નાચ પાડી દીધી રે.
1: ચણાનો લોટ? પણ ન હોય તો નાચ પાડી દે ને.
2: તે ચણાના લોટ જેવી જરૂરની વસ્તુ ઘરમાં ના રાખીએ સુશી? લહેર છે ને તારે તો, એ ને ઉતો ને ઉતી આ સવારના પોરમાં ઉપડ્યા. લટક મટક ઓફિસે અને આ ઘરને તારું. નિરાતે સાંજે ઘેર પધારશે. મજા છે ને તારેશ તો બેન?
1: જમના બેન, અમે લહેર કરવા નથી જતા. સવારે રઘવાયાની જેમ દોડા દોડ કરી લોકલમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઓફિસમાં આખો દિવસ કામ કરવાનું, ઠંડુ જમવાનું ને સાંજે ગિરદીમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઘરે આવીને રાતે રસોઈ કર. અરે અરે, મારે મોડું થાય છે જમના બેન, રાતે વાત કરવા આવજો ને. ને તમારા માટે ચણાનો લોટ બજારેથી લાવો તો અમારા માટે લાવજો. હા પૈસા આપી દઈશ પછી.
2: શું નફટ બાઈ છે
1: બાઈ જમના બેન.

0: હાય સંગીતા, આજે વહેલી આવી ગઈ ને કઈ? ચમત્કાર કહેવાય.
1: હા ભાઈ, ચમત્કાર તો ખરો જ. 2 દિવસ માટે મારી ભાભી આવી છે બારગામથી, કોઈના લગ્નમાં. મને કહે કે હું છું ત્યાં સુધી હું સવારનું બધું જ કામ સંભાળી લઈશ. જા, તું વહેલી ઓફિસે જા તો જરા બોસ પણ ખુશ થશે.
0: અરે વાહ, તું તો નસીબદાર કહેવાય.
1: અરે એટલું જ નહીં, તું આંગળા ચાટીને ખાઈ જાય ને એવો ફર્સ્ટ ક્લાસ નાસ્તો સાથે બનાવીને આપ્યો.
0: લકી ગર્લ, મારે તો 2 દિવસ પણ ઘરની ચક્કીમાંથી છોડાવે એવા કોઈ સગા નથી.
1: પણ જો ને, હું આજે માંડ વહેલી આવી તો આપણો બોસ કેમ નથી આવ્યો?
0: એની ભાભી આવી હશે.
1: આજે સાંજે ઓફિસે આવતા છે ને, સામે પદ્મા સ્ટોર્સમાં એવી ફર્સ્ટ ક્લાસ સાડી જોઈ, પણ પર્સ જ ખાલી.
0: પગાર ને કેટલી વાર છે? એ સંગીતા, આજે કેટલામી તારીખ?
1: આજે 20મી તારીખ.
0: સચ્ચે સંગીતા, આ નોકરી અને ઘરની હાઈવોયમાં તારીખ, તિથિ, ગ્રહ, નક્ષત્ર બધા ચક્કરમાંથી બહાર નીકળી જવાય છે.
1: આજે 20મી એપ્રિલ મને એટલા માટે યાદ છે.

0: કે 2 વર્ષ પહેલા આ દિવસે મારો એક્સિડન્ટ.
1: ઓ માય ગોડ,
0: અરે શું થયું? કેમ આમ ગળેલી કેરી જેવું મોં કરીને બેસી ગઈ?
2: બાપ રે સંગીતા,
0: અરે કઈ બોલશે મોમાંથી કે ભગવાન અને બાપા બેને જ યાદ કર્યા કરીશ?
2: અરે આજે આજે તો અમિતનો જન્મદિવસ છે અને બોલ અમારા બેમાંથી કોઈને યાદ જ નથી.
0: હા ત્યારે તો મામલો સિરિયસ ખરો.
2: 2 દિવસ પહેલા યાદ હતું, પણ ગઈકાલે અનાજ અને રેશનિંગ ની ધમાલ માં ભૂલી ગઈ અને આજે સવારથી ઘરમાં એટલી ધમાલ ને ગડબડ કે બસ.
0: અરે ભાઈ તારે તો રોજ સવારે ધમાલ થાય છે અને એનો બબડાટ કરે છે તું.
2: તું એકવાર પરણીને ઘર માંડને પછી ખબર પડે કે ઘર અને નોકરી એમ 2 મોરચે લડવામાં ગૃહિણી જેવી કુશળ સૈનિક પણ કેવી ઘવાય છે.
0: ધીમેથી બોલ, ધીમેથી બોલ, બોસ આવી ગયા છે ને પેલો હેડ ક્લાર્ક ક્યારનો આપણી સામે ડોળા કાઢે છે.
2: હું જરા ટોયલેટના બહાને મિસ્ટર અગ્રવાલના ટેબલ પરથી અમિતને ફોન કરી આવું છું.
0: જા જા જા, બોસ તને બોલાવશે ને તો હું અહીંયા સંભાળી લઈશ.

0: હેલો, મિસ્ટર અમિત દેસાઈ છે? હું મિસિસ દેસાઈ બોલું છું. હા, શું ઓફિસને કામે બહાર ગયા છે? પ્લીઝ આપ જરા એને સંદેશો આપશો કે મિસિસ દેસાઈનો ફોન હતો. હા, અર્જન્ટ કામ છે. એ ઓફિસે આવે ને કે તરત મને ફોન કરે. અચ્છા, થેન્ક યુ.
1: કેમ સુશી, અમિત મળ્યો? એને કોંગ્રેચ્યુલેશન કયા?
0: ના, ઓફિસને કામે બહાર ગયો છે. એ આવશે એટલે મને ફોન કરશે.
1: એ સુશી, એને માટે કંઈક ભેટ લઈ લે ને, અને રાત્રે ઘરે જાય ત્યારે એને આપજે.
0: અરે હા, લંચ ટાઈમમાં આપણે જઈ આવીશું. જો કે મારી પર્સમાં બહુ પૈસા નથી.
1: કંઈ વાંધો નહીં, થોડા હું આપીશ તને.
0: થેન્ક યુ સંગીતા. બોસ આવી ગયો, ચાલ ટાઈપરાઈટર પર ટકટક શરૂ કરી દે, નહીં તો એ ટકટક કરવા માંડશે.

0: हेलो। हाँ यस, हाँ यस। ना ना ना, मिसिस देसाई नहीं। अरे लंच टाइम में बाहर गया छे। नहीं नहीं, मिस संगीता पण नहीं। हाँ हाँ हाँ, ओके ओके, जरूर कह दीश। हाँ
1: हेलो मिस्टर अग्रवाल, शू गप सप चाले छे फोन पर?
0: अरे मिसिस देसाई, तमारो फोन हतो।
2: बाप रे, कोनो अमित नो हतो?
0: हाँ, तमारा हस्बैंड नो फोन हतो। ना ना, એની ઓફિસે ફોન ના કરશો, એ ત્યાં નથી।
2: તો એનો ફોન ક્યાંથી હતો?
0: ક્યાંક બહારથી ફોન કર્યો હતો એમણે। ઓફિસે ફોન કર્યો હતો તે એમને ખબર પડી કે તમારો અર્જન્ટ સંદેશો હતો એટલે તમને ફોન કર્યો, પણ તમે
2: ગોટાળા પર ગોટાળા।
0: કેમ, શું વાત છે મિસિસ દેસાઈ, કેમ અસ્વસ્થ લાગો છો? અર્જન્ટ સંદેશો એટલે કઈ ખાસ કામ છે?
2: શહેરી જીવનનો શ્રાપ અને આશીર્વાદ।
0: તમે ઉખાણ પૂછવાની રમત રમો છો?
1: વાત જાણે એમ છે કે આજે અમિતનો જન્મદિવસ છે, પણ આ શહેરી જીવનની ધમાલમાં જન્મદિવસની શુભેચ્છા આપવા પણ કેટલા ચક્કર ચલાવવા પડે છે।
0: અરે મિસ્ટર દેસાઈને આ યાદ આવી ગયું, એ પણ કહો ને, નહીં તો એ પણ ભૂલાઈ જાત।
2: પણ હવે શું કરવું?
1: હવે ભજન કર।
0: અરે હા મિસ્ટર દેસાઈ, તો તમે તમને સાંજે મળે જ છે અને તમે ઘણીવાર જોડે સાંજે ઘેરે જાઓ છો।
2: ભૂલી ગયા અગ્રવાલ, આજે સાંજે બોસે મીટિંગ રાખી છે, નવા પ્રોડક્ટની જાહેરાતના પ્લાનિંગ માટે આખા સ્ટાફની મીટિંગ છે, જોજો ભૂલી જતા।
0: અરે હા, ખરેખર મને તો યાદ જ નહોતું હવે।
1: પણ મને એમ થાય છે કે આપણે વળી જાહેર ખબર માટેની મીટિંગમાં શું કરવાના?
2: બોર થઈશું, બીજું શું? સ્ટાફને જેટલી રીતે દુઃખી કરી શકાય એ રીતે દુઃખી કરવાનો એક ક્રૂર આનંદ બધા જ શેઠ લોકોને માણવો ગમતો હોય છે,
1: અને એ માટે એ સતત નવી યોજના ઘડતા જ હોય છે। એટલે આજે એ ક્રૂર આનંદ બોસને મળે એટલા માટે આપણે સ્વેચ્છાએ શિકાર થઈ જવાનું છે।
0: અરે ચાલો ચાલો ચાલો, લંચ ટાઈમ પૂરો થઈ ગયો, નહીં તો હેડ ક્લાર્કના ડોળા આપણા તરફ ફરશે એટલે આપણને બે શબ્દ કહેવાનો ક્રૂર આનંદ એને મળશે।

0: અરે અમિત, કેમ આમ અસ્વસ્થ દેખાય છે?
1: નહીં નહીં, આમ તો ખાસ કંઈ છે નહીં સુધાકર, પણ વિચારતો હતો કે આ સુશીને ખાસ શું કામ હશે.
0: કેમ કેમ વળી
1: નહીં એનો

0: હું ન તો કે અર્જન્ટ કામ છે, પણ હું મળ્યો નહીં અને મેં ફોન કર્યો ત્યારે લંચમાં બહાર ગઈ હતી. તબિયત સારી નહીં હોય કે પછી?
1: અરે તબિયત સારી ન હોય તો ડોક્ટરને ફોન કરે, તને શું કરવા કરે.
0: હા હા
1: ફરી ફોન કર, લંચ ટાઈમ પૂરો થઈ ગયો.
0: રાઈટ, ફોન કરું છું હું.

0: हेलो मिसेस देसाई छे के? हाँ जरा आपो ने। हेलो सुशी ते आज फोन कर। ओ आई एम सॉरी, नहीं એટલે 292928 નથી, સોરી।
1: શું થયું શું થયું?
0: હવે મિસિસ દેસાઈ હતી પણ મારી સુશી નહોતી, રોંગ નંબર।
1: ફરી ફોન કર ફરી ફોન કર।

0: હા, એક ઘરે એક સરખો એંગેજ આવે છે, મોટી કંપનીઓનું આ દુઃખ.
1: તો ક્યારનો ફોન કરે છે? મને કરી લેવા દે, ઘરે ગેસ ખરાશ થઈ ગયો છે, મારો ફોન ઘરે ચાલતો નથી બાપા.
0: અરે આ ટેલિફોન ઓપરેટર પણ આવી ગયો, ફોન કરતા જોશે તો બૂમો પાડશે. હું બહારથી ફોન કરીને આવું છું. હા, કેબિનમાં બોલાવે તો કહેજે કે હું ટોયલેટમાં છું.
1: યાર યાર એક યાર જો, મારો ગેસ માટે ફોન કરતો આવજે ને.
0: ઓકે,
1: આ લે નંબર. ઓકે
0: ઓકે.
1: હલો, 392266. યસ, હા, સુધાકર સ્પીકિંગ. ઓહ, કોણ? સુશી ભાભી? ના, અમિત નથી. નથી, ના ના, તમે સાંભળો તો ખરા, તમને જ ફોન કરવા બહાર ગયો છે. ઓફિસમાંથી તમને ક્યારનો ટ્રાય કરતો હતો પણ એંગેજ આવતો હતો, અને પછી એની સ્થિતિ તો ખબર છે ને, પ્રાઇવેટ ફોન નથી કરવા દેતા. હા, જવા દો. ઠીક ઠીક, હા, મુખ્ય વાત કરો ને, અર્જન્ટ કામ શું હતું? હા હા, મને નહીં કહો, એટલું ખાનગી છે. હા તો પણ, અચ્છા અચ્છા, હમણાં જે પાછો આવશે તમે ફોન કરશો. ઓકે, આવજો.
2: કેમ, શું થયું? ન મળ્યો ને તારો વોર ફોન પર? અરે સ્ટુપિડ, મને ફોન કરવા બહાર ગયો હતો. સુધાકર હતો, એની સાથે તો વાત કરી. સ્ટુપિડ તું છે, એને અમિતના જન્મદિવસના અભિનંદન આપી દેવા હતા ને, એ અમિતને આપી દાત, વાત પૂરી.
3: અરે એમ વાયા વાયા તે કઈ અભિનંદન અપાતા હશે?
2: જો સુશી, જેમ સમય બદલાય એમ આપણા વિચારો અને જીવન જીવવાની રીત બદલવા જ જોઈએ. આ ખોટા લાગણી વેડા ના ચાલે.
3: એ તારી વાત કબૂલ કરું તો એ એટલું તો ખરું જ ને કે માનવીય સંબંધોની ઉપમા થોડી બદલી શકાય છે. પ્રેમ, લાગણી, ફરજ, માનવતા, અમુક શબ્દોને કાળનો ઘસારો લાગતો નથી.
2: ઓ માય ગોડ, તે તો ખાસ્સું લેક્ચર ઠોકી દીધું.
3: ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણી છું ને, એનો ઘણે વર્ષે ઉપયોગ કર્યો. મારા ગુજરાતીના સર આવા બધા નિબંધો ખૂબ લખાવતા હકે.
4: મિસેસ દેસાઈ, તમને સાબ બુક કેબિનમાં બોલાવે છે.
3: મારે ઠાર સંગીતા, આજે આપણી વાતો અને ટેલિફોન બોસને કાને પડી ગયા લાગે છે.
2: ના રે ના, કોઈએ ચાડી ખાધી હોય તો ખબર પડે ને, બાકી આવડી મોટી કંપનીમાં તો.
3: લાવ લાવ, તે ટાઈપ કર્યા છે એ કાગળ પણ અંદર લેતી જાઉં. સર, આપે મને બોલાવી.
5: જુઓ ને મિસિસ દેસાઈ, અમેરિકાથી આપણા એક ક્લાયન્ટ આવ્યા છે, મિસ્ટર રોડરિક. એમને થોડી એન્ટિક ચીજ વસ્તુઓની ખરીદી કરવી છે. એમને શોપિંગ પર લઈ જશો તમે?
3: ચોક્કસ, જરૂર સર.
5: થેન્ક્સ થેન્ક્સ. તો પછી એક કામ કરો, તરત નીકળી જાઓ. હા, અને આપણી કાર પણ સાથે લઈ જજો. અને એમને આજની રાતની ફ્લાઇટમાં જવાનું છે ને, એટલે ડ્રાઈવરને કહેજો કે મિસ્ટર રોડરિકને એરપોર્ટ સુધી મૂકી આવે.
3: ઓકે સર. અને સર, આ કાગળો મિસ્ટર રોડરિક્સને આપવાના છે ને, સહી કરી આપો ને, એટલે લઈને જ જાઓ.
5: અચ્છા અચ્છા, લાવો. એઝ પર ધ ડિસ્કશન વી હેડ ઓર્ડર નંબર 543 અને બર્થડે. હા, શું છે મિસિસ દેસાઈ, આમાં બર્થડે બર્થડે કેમ ટાઈપ કર્યું છે? વોટ નોનસેન્સ, આ કાગળો મિસ્ટર રોડરિકને સબમિટ કરવાના છે. જલ્દી મિસ સંગીતાને અંદર મોકલો.
3: ઓ માય ગોડ સર, સોરી સોરી સર, એના વતી હું માફી માંગુ છું, વાત જાણે એમ છે ને.
5: વોટ નોનસેન્સ, આટલા અગત્યના કાગળોમાં પણ આવી ભૂલ?
3: પ્લીઝ સર, હું પોતે જ ટાઈપ કરીને કાગળ લઈ આવું છું.
5: ઓલ રાઈટ ઓલ રાઈટ, વાહ, 15 મિનિટમાં જલ્દી પાછા આવો, નહીં તો તમારે જવાનું મોડું થશે.
3: ઓકે સર.
2: શું હતું સુશી, તને કેમ બોલાવી?
3: અરે કપાળ તારું, મિસ્ટર રોડરિક્સ ને આપવાના કાગળોમાં તે બધે બર્થડે ચિત્રી માર્યું છે.
2: હાય રામ,
3: તું ગમે એટલા રામને યાદ કર, પણ તને બચાવી છે મેં, સમજી? એક તો પ્રોબેશન પર છે, આવતા મહિને કન્ફર્મ થવાની છે, અને આવી ભૂલ.
2: તારા બર્થડે આજે એવો તો ચકરાવો લીધો છે ને કે કોકડું બસ ગુચવાયા જ કરે છે.
3: તારા બંને કાગળો મારે ટાઈપ કરી સરને આપવાના છે, અને એમની સહી લઈને પછી મિસ્ટર રોડરિક્સ ને પહોંચાડ.

0: અને એ બુડ્ઢાને શોપિંગ પર પણ લઈ જવાનો છે ને છેલ્લે એરપોર્ટ પર પણ પહોંચાડવાનો છે.
1: એ સુશી પ્લીઝ તારી સાથે મારું પણ શોપિંગનું ગોઠવી દે ને, એટલે હું આ સાંજની બોરિંગ મીટિંગમાંથી છૂટું. એમાં જો મિસ્ટર રોડ્રિક્સ ને હૈયે રામ વસે ને આપણને કોઈ ફર્સ્ટ ક્લાસ હોટલમાં ડિનર આપી દે ને તો બસ બેડો પાર. આમે ફાઈવ સ્ટાર હોટલ કદી જોઈ નથી, તે જોવાઈ જાય અને પછી ઘરે જઈને રાંધવાની કઈ કડાકૂટમાંથી જ બચી જવાય.
0: એટલે હું તો અમિતને રાતે 10 વાગે જ મળું એમ જ ને.
1: અરે ભાઈ તારું નસીબ તને યારી ન આપે એમાં તું મારું શું કામ બગાડે છે.
0: ચાલ ચાલ હવે વાઘની બોર્ડમાં એટલે કે સરની કેબિનમાં જાઉં, કાગળો તો તૈયાર થઈ ગયા છે.
2: ઓકે
1: ગુડ લક.
2: તારી નોકરી બચાવી એના થેન્ક્સ માનવા પડશે પાર્ટી આપીને, સમજી કે.
1: ઓકે બાબા તું જા ત્યાં અને હું જરા મેકઅપ કરીને તૈયાર થઈ જાઉં.
2: એ ક્યાં ખ્યાલ હૈ સંગીતા, તું કુંવારી છે અને રોડ્રિક્સ બુડ્ઢો પણ એકલો છે ને માલદાર, હા પછી રોજ ફાઈવ સ્ટાર હોટેલ ને દુનિયાભરમાં ઉડવાનું. અને આમે બુડ્ઢાને ભારતની એન્ટિક ચીજો પસંદ છે.
1: હવે ભાગ નહીં તો આ શાહીનો ખડીયો તને માથે મારીશ.
2: These are the letters for Mr. Roderick, sir.
3: Law. As per the order. Fine.
2: Sir, મેં મિસ્ટર અગ્રવાલને કહી દીધું છે કે મિસ્ટર રોડ્રિક્સને સંદેશો આપી દે કે હું 10 મિનિટમાં જ એમની હોટલ પર પહોંચું છું.
3: વેરી ગુડ. લ્યો આ કાગળો.
2: અને સર હું સંગીતાને સાથે લઈ જાઉં?
3: નહીં,
2: વાત જાણે એમ છે ને કે શોપિંગમાં અમે બે સાથે હોઈએ તો સારું પડે અને સંગીતા શોપિંગમાં એક્સપર્ટ છે. હા પણ સર સંગીતા તો ના જ પાડતી હતી. હા કે આજે સાંજે સ્ટાફ મીટિંગ છે તો હું નહીં આવું. આ તો તમે જરા સત્તાથી કોણ હે તો માની જાય કદાચ.
3: ના પાડે છે મિસ સંગીત.
2: હા
3: અરે પ્રોબેશન પર છે હજી, એને ઓફિસનું કામ કરવાની ના પાડે છે. એમને કહો કે એને તમારી સાથે શોપિંગ પર આવવાનું જ છે.
2: યસ સર.
1: શું થયું સુશી, સરે મને રજા આપી તારી સાથે આવવાની?
2: અરે એ શું એનો બાપ પણ આપે, માત્ર રજા નહીં ઓર્ડર કર્યો સંગીતાએ શોપિંગ પર જવાનું છે.
1: હાશ આ મીટિંગ માંથી તો છૂટી. ચાલ હવે તું જરા તૈયાર થઈ જા જલ્દી.
2: અગ્રવાલ અમિતનો ફોન આવે ને તો એને. અચ્છા કઈ નઈ, ઠીક છે, કઈ કહેતા નહીં. હા પ્લીઝ.
4: ભલે બાબા ભલે, તમને સ્ત્રીઓને સમજવી જ મુશ્કેલ અને એમાંય પણ પત્ની નામના પ્રાણીને તો નહીં જ.
5: મિસ્ટર અગ્રવાલ, સુશી કેમ દેખાતી નથી ટેબલ પર?
4: અરે ભગવાન, આ તમારા બંને જણની સંતા કુકડીથી તો અમે થાકી ગયા ભાઈ.
5: પણ છે શું, એ ક્યાં ગઈ છે?
4: વાત જાણે એમ છે કે આઈ ડોન્ટ નો, મને કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી.
5: પણ એની તબિયત તો સારી છે ને? હા અને એ છે ક્યાં?
4: અરે ફોરેનથી અમારા ક્લાયન્ટ આવ્યા છે મિસ્ટર રોડ્રિક, એમને એન્ટિક વસ્તુઓનો શોખ છે એટલે સરે સુશીબેનને અને સંગીતાને બંનેને એક કામે મોકલ્યા છે, મિસ્ટર રોડ્રિકને શોપિંગ કરાવી, થોડું ફેરવી અને એરપોર્ટ ઉપર મૂકી એને ઘેરે પાછા આવશે.
5: અરે રામ રામ,
4: તમે આવ્યા એના 10 મિનિટ પહેલા જ બંને ગયા.
5: અચ્છા
4: પણ તમે અત્યારે અહીં ક્યાંથી?
5: નહીં મારે ઓફિસના કામે બેંકમાં જવાનું હતું, એ બાને ઓફિસમાંથી નીકળીને ટેક્સી કરીને અહીંયા આવ્યો, ત્યાં સુશી ગયા. એવી ચટપટી થાય છે કે ને કામ શું હશે. મિસ્ટર અગ્રવાલ, અહીંયા ઓફિસમાં કઈ તકલીફ છે કે કઈ કોઈની સાથે કઈ ઝઘડો કે એવું કઈ?
4: ના ના એવું કઈ નથી મિસ્ટર અમિત, નોકરી અને તબિયત બંને સારા છે.
5: અચ્છા
4: ઉલટાનું આ વખતે તો સુશી બેનને પ્રમોશનમાં એના સારા ચાન્સીસ છે.
5: તો પછી સુશી આટલું મને મળવા કેમ ઉતાવળી થતી હતી કઈ?
4: નહીં નહીં એ તો તમે એને જ પૂછજો ને ભાઈ.
5: મને નથી લાગતું કે આજની તારીખમાં હું અને સુશી ભેગા થઈએ. બાય અગ્રવાલ.
4: બાય.
5: રાતના 11:30 થઈ ગયા હજી આવી નહીં. પેલા ગધેડા રોડ્રિકને આજે જ જવાનું થયું અને સુશીને એરપોર્ટ જવું પડ્યું. છે એમ થાય છે કે આ શહેરમાંથી ભાગીને ક્યાંક નાના ગામડામાં જ રહેવા જતા રહીએ. આ દોડાદોડી, આ ટેન્શન, એકબીજાની દૂરી તો સેવી ના પડે. હાશ આખરે આવી ખરી.
6: ઓ અમિત, આજે સવારથી તને શોધી શોધીને હું થાકી ગઈ.
5: અરે પણ મેં તને ફોન કર્યો હતો.
6: અરે તું પણ લંચ ટાઈમમાં ક્યાં ઉપડી ગયો હતો? હું ઓફિસે આવી હતી ને.
5: હું પણ ઓફિસે આવેલો.
6: અરે પણ આજે રોડ્રિક સાથે જવાનું છે.
5: જન્મમાં જાય રોડ્રિક, મારો ભૂખથી જીવ જાય છે ને. અરે પણ તે ફોન શું કામ કરેલો?
6: તું બડબડ કરે જાય છે ને, શું આ કરે છે?
5: અરે પણ સુશીયા ભૂખથી મારો જીવ જાય છે ને, ખાવાનું આપતી નથી ને, મારું માથું ખાય છે. તું બહાર વગાડી દીધા.
6: ચૂપ ચૂપ ચૂપ.
7: હેપી બર્થડે ડાર્લિંગ.
5: ઓ માય ગોડ, એટલે તે આખો દિવસ મને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરેલો. ગોડ, આઈ એમ રિયલી સોરી.
7: રાજો, તારા માટે આ શોર્ટ પીસ અને આ ફર્સ્ટ ક્લાસ કેક અને સરસ પરફ્યુમની બોટલ અને નેકટાઈ.
5: માય ગોડ, શું વાત, શું છે સુશી, આ કઈ બેંક

0: ને આવી છે કે શું?
1: અરે આ તો બધી મિસ્ટર રોડ્રિક્સ તને પ્રેઝન્ટ મોકલાવી છે.
0: અચ્છા,
1: અને તારી પત્ની તરફથી આ એક બોલ પેન, રૂપિયા રોકડા 15.
0: સુશી સુશી, સાચું કહું, ચાલ ક્યાંક શહેર છોડીને ચાલી જઈએ.
1: પછી આ દોડા દોડ, રહસ્ય અને રોમાંચક જીવન ક્યાં, એની જ તો લિજ્જત છે. અચ્છા, મારી પ્રેઝન્ટ ગમે?
0: અરે તારી આ બોલપેન, આ તો દુનિયાની સૌથી કિંમતી બોલપેન છે. થેન્ક યુ ડાર્લિંગ,
1: વેલકમ.

0: તો મિત્રો, આ હતું નાટક વાત જાણે એમ છે. આશા રાખીએ કે આ નાટક આપને ગમ્યું હશે. અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

વાવાઝોડાથી ભારે નુકસાન, હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. સર્વોચ્ચ અદાલતે આજે દેશભરની તમામ વડી અદાલતને અનામત રાખેલ ચુકાદો 3 મહિનાની અંદર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે ચુકાદા આપવામાં વિલંબ થવાથી અરજદારોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે જામીન અરજીઓ પરના આદેશો તે જ દિવસે જાહેર કરવા જોઈએ અને જો અનામત રાખવામાં આવે તો તે બીજા દિવસે જાહેર કરવા જોઈએ અને અપલોડ કરવા જોઈએ. અનેક નિર્દેશો જારી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન અથવા સજા સ્થગિત કરવાનો આદેશ જાહેર થયા બાદ જેલ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને કેદીઓને તે જ દિવસે અથવા બીજા દિવસે મુક્ત કરવા જોઈએ. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. કેટલીક દરિયાઈ ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ્સ અનુસાર નિસોસ કેરોસ નામનું ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને વિશાખાપટ્ટનમ જઈ રહ્યું છે, જે 3 જૂને પહોંચ

0: વેચવાની ધારણા છે. ઇરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે ઇરાનના પ્રસ્તાવિત ટ્રાન્ઝિટ ફી અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે 24 કલાકમાં 23 વાણિજ્યિક જહાજોને સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવના કારણે હાલમાં આશરે 2000 જહાજો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વાવાઝોડાથી ભારે નુકસાન થયું. ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ગત મોડી રાત્રે વાવાઝોડાના કારણે નિર્માણાધીન પુલ તૂટી પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 6 મજૂરોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યા છે. દરમિયાન નોઈડામાં દિવાલ તૂટી પડતા 15 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો છે. રાયબરેલીમાં એક મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત થયું હોવાના અહેવાલ છે, જ્યારે કૌશામ્બીમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભારે વરસાદ, વીજળી પડવા અને વાવાઝોડાથી થયેલા જાનમાલ, પશુધન અને આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા અને 24 કલાકની અંદર અસરગ્રસ્ત લોકોને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે 31 મે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વાવાઝોડા, વરસાદ અને ભારે પવનની ચેતવણી આપી છે. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વેપાર અને રોકાણ મંચ ખાતે ભારત કેનેડા સંયુક્ત નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિંધુએ મહત્વાકાંક્ષી સીઈપીએ કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોની આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને વ્યવસાયિક તકો વધારવાની સંભાવનાને પુનરોચ્ચિત કરી હતી. શ્રી સિદ્ધુએ સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, કૃષિ ખાદ્ય, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ તકનીકો અને કૌશલ્ય વિકાસ જેવા પૂરક ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર ભાર મૂક્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધારામૈયાએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બુધવારે સિદ્ધારામૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેંગલુરૂમાં બેઠક થશે, જ્યાં ડીકે શિવકુમારને નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં એક ગોળમેજી ચર્ચામાં ભાગ લીધો અને 50થી વધુ વ્યવસાય અને ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકનું આયોજન ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારત યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમના સહયોગથી કરવામાં આવ્યું હતું. શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે ભારતના મજબૂત આર્થિક વિકાસ, સુધારા આધારિત વ્યવસાયિક વાતાવરણ અને વૈશ્વિક રોકાણકારો માટે વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો. બેઠકમાં ભારત યુએસ વેપાર, રોકાણ, નવીનતા અને સપ્લાય ચેઇન ભાગીદારીને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે નવી દિલ્હીમાં ચોમાસાની ઋતુ માટે બીજા તબક્કાના લાંબા ગાળાના અનુમાન અંગે મીડિયાને માહિતી આપતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિચંદ્રને જણાવ્યું કે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો મોસમી વરસાદ સરેરાશ લાંબા ગાળાના 90% જેટલો રહેવાની સંભાવના છે.
1: 2026 કે માનસૂન ઋતુ જૂન સે સપ્ટેમ્બર કે દરમિયાન પૂરે દેશ મેં સામાન્ય સે કમ બારિશ હોને કા સબસે જ્યાદા સંભાવના હે. દક્ષિણ પશ્ચિમ માનસૂન ઋતુ જૂન સે સપ્ટેમ્બર 2026 મેં ઉત્તર પૂર્વ ભારત મેં સામાન્ય વર્ષા હોને કા સંભાવના હે. એ સામાન્ય અર્થ હે કે લોંગ પીરિયડ એવરેજ કા 94 થી 106%. ઇસકે સાથ સાથ

0: भारत और दक्षिण प्रायद्वीपीय भारत में लॉन्ग पीरियड एवरेज की 94% से लेस यानी सामान्य से कम वर्षा होने की संभावना है और उत्तर पश्चिम भारत में 92% से कम यानी वहां भी सामान्य से कम बारिश होने का ज्यादा संभावना है।
1: પત્રકારો સાથે વાત કરતા હવામાન વિભાગના વડા ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન રહેવાની પણ સંભાવના છે. તેમણે જૂન મહિના દરમિયાન ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવી હતી. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ નિમિત્તે મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ કૃષિ સમુદાયના કલ્યાણ અને ગ્રામીણ ભારતના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે રાષ્ટ્ર ખેડૂતોના હિતોનું રક્ષણ, સામાજિક ન્યાય અને ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાનને હંમેશા કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત રત્ન ચૌધરી ચરણસિંહે સ્વતંત્રતા સંગ્રામથી લઈને કટોકટીના સમયગાળા સુધી લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણે પણ ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાનો ફેલાવો ખૂબ જ જટિલ તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ, અસુરક્ષા, લોકોનું સ્થળાંતર, ખોરાકની અછત અને સામુદાયિક અવિશ્વાસ જેવી સમસ્યાઓના કારણે ચેપ નિયંત્રણ પ્રયાસોમાં અવરોધો ઉભા થઈ રહ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. બેબીસિયા બીમારીના પગલે થયેલા સિંહોના મોત બાદ ગીર જંગલના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોનું રસીકરણ શરૂ કરાયું છે. ધારી વિસ્તારમાં 5 સિંહોના મોત થયાના સમાચાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરના સિંહોના રક્ષણ માટે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્ય વનમંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ ગીરમાં 20 સિંહના લોહીના નમૂના લઈને ચકાસણી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોક એટલે કે લૂથી બચાવવા વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ઉદ્યાનમાં પ્રાણીઓ માટે 15 મોટા કુલર, 20 અત્યાધુનિક પાણીના છંટકાવ કરતા યંત્ર અને વિટામિનયુક્ત આહારની સુવિધા કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડાયું છે. ગુજરાત પરિસ્થિતિ વિષયક અભ્યાસ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ મહિનાથી કરાયેલી આ વ્યવસ્થા ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ ખાતે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ નાગરિકોને પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.
1: આજે પૂરા ભારતની અંદર કાર્યકર્તાઓ પર્યાવરણથી લઈને અનેક વિવિધ કાર્યક્રમો કરીને 12 વર્ષ એમના સેવા યજ્ઞના ધામધૂમથી અમે ઉજવી રહ્યા. અમારા જેવા લાખો કાર્યકર્તાઓ પૂરા ભારતની અંદર જ્યારે આવી સામાજિક પોતાની જિમ્મેદારી સમજીને જ્યારે આવો સુંદર કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે હું પણ એમને નતમસ્તકે વંદન કરું છું.
0: વાવ થરાદના કરણપુરા ગામમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 શ્રમિકના મોત થયા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ખેતકામ કરતા શ્રમિકો સાંજના સમયે ખેત તલાવડીની પાળ પર બેઠા હતા તે દરમિયાન અચાનક એક યુવાનનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થયો હતો.

0: મિત્રને બચાવવા માટે બીજો યુવાન પણ પાણીમાં ઉતર્યો હતો, પરંતુ તે પણ પાણીમાં ડૂબી જતા બંને યુવકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવાનોનો મૃતદેહ બહાર કાઢ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીમાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલના 18 ટાવરને મંજૂરી અપાઈ છે. ગ્રામ્ય, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી મોબાઇલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે આ જાહેરાત કરવામાં આવી છે. સાંસદ શોભના બારૈયાએ આ નિર્ણય બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
1: સમગ્ર ગુજરાતમાં રાજ્ય માટે મંજૂર કરાયેલા 94 જેટલા નવા બીએસએનએલના ટાવરમાંથી 32 ટાવર અરવલ્લી જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. સાંસદ શોભનાબેન બારૈયાએ આ બાબતે કેન્દ્રીય સંચાર મંત્રીને રજૂઆત કરી હતી. મંજૂરી બદલ કેન્દ્રીય સંચાર મંત્રીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના અભાવે લોકોને ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, બેન્કિંગ અને ઈ ગવર્નન્સ જેવી મૂળભૂત સેવાઓ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે બીએસએનએલના ટાવર લાગવાથી લોકોને તેનો સીધો ફાયદો થશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: મહેસાણામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કુલ 33 તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતના પગલે 10,60,00,000 રૂપિયાના ખર્ચે સિંચાઈ અને પીવાના પાણી માટે ઊંઝાના બ્રાહ્મણવાડાથી માતપુરા વચ્ચે પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે. તેવી જ રીતે 5,25,00,000 રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ કેનાલ ખેરવા પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે, જેમાં 3 તાલુકાના 9 ગામોના 10 તળાવોને નર્મદાના પાણીથી જોડાશે. આ પગલાંથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. રાજ્યમાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: फ्रिक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 मेगाहर्ट्ज़ पर आ प्रसारण आप सांभळी रह्या छो आकाशवाणीना ગોધરા કેન્દ્રનું। હમણાં આપ માણી રહ્યા હતા વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી। શ્રોતા મિત્રો, અત્યારે 4:50 થઈ છે, તો સાંભળીએ કેટલાક વિજ્ઞાપનો અને ત્યારબાદ હિન્દી ફિલ્મી ગીત।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી

0: શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ડર ફિલ્મનું ગીત સાંભળીએ. સ્વર છે ઉદિત નારાયણનો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927 58490.

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-400.
1: શ્રોતા મિત્રો, હવે થોડી જણમાં આપ સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમો છાયા ગીત.

0: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ. હવે થોડી જોરમાં આપ સાંભળશો હિન્દી ફિલ્મી ગીતો અને કેટલાક વિજ્ઞાપનો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અત્યારે 5:20 થઈ છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
3: 999-8389-833 999-8389-833 999-8389-833

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: तुमसा कोई दूसरा

0: अगर समी पे हुआ तो रब से शिकायत होगी। तुम्हारी तरफ रुख किसी गैर का हुआ तो कयामत से पहले कयामत होगी।
1: અત્યારે આ ગીત આપ સાંભળી રહ્યા છો હમરાઝ ફિલ્મનું, સ્વર છે ઉદિત નારાયણનું।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો

0: અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું 102.2 MHz પર. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ NCERT

કટી પતંગ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમારના સ્વરમાં. આનંદ બક્ષીની શબ્દરચના હતી અને આરડી બર્મનનું સંગીત હતું. આપ માણી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

આપ સાંભળી રહ્યા હતા આનંદ બક્ષીની શબ્દરચનાને. ફૂલ આહિસ્તાનું ગીત પ્રેમ કહાની ફિલ્મનું હતું. મુકેશ અને લતા મંગેશકરનો યુગલ સ્વર હતો અને સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: અગીત આપ સાંભળી રહ્યા હતા કટી પતંગ ફિલ્મનો, સ્વર હતો કિશોર કુમારનો. આપ માણી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો 999-8389-833, 999-8383, 989-8383.

પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ નવી મારુતિ સુઝુકી ઈ વિટારા. ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા.

0: ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક કહ્યું, કચ્છમાં સરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. કચ્છના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ એટલે કે સહાયક ચોકીનું ઉદઘાટન કર્યા બાદ જવાનો અને જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું, દેશની વસ્તી વિષયક સ્થિતિને સલામત રાખવા, આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદે સ્થળાંતરને રોકવું ઘણું મહત્વનું છે.
1: वॉट टावर से लेकर कनेक्टिंग रोड से लेकर पीने से पानी से लेकर मेडिकल सुविधाएं रहने की व्यवस्थाएं और नई फेंसिंग इंट्रोड्यूस करना हर दृष्टि से एक लीक प्रूफ सुरक्षा ग्रिड बनाने के लिए हमने कार्य योजना बनाई थी कि लगभग 70% काम पूरा हुआ है और 2 साल में हमारा ये वल्नरेबल दिखता हुआ क्षेत्र દુશ્મન કી બુરી નજર સે હમેશા કે લિયે સુરક્ષિત હો જાયેગા.
0: શ્રી શાહે નવા ચતુર્ભુજ સુરક્ષા માળખાની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની પણ જાહેરાત કરી, તેમજ ગત 6 દાયકાથી દેશની પ્રથમ સંરક્ષણ રેખા તરીકે સેવા આપવા બદલ BSFની ભૂમિકાને બિરદાવી હતી. માતૃભૂમિ માટે તેમના સર્વોચ્ચ બલિદાન આપનારા 2000થી વધુ સુરક્ષા દળ BSFના જવાનોને શ્રી શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
1: જંગલો કે બીચ મે ગંગા સાગર કે કિનારે સે લેકર મેઘાલય ઓર આસામ કે પહાડી ઓર વન ક્ષેત્રો તક BSF ને 6 દશકો મે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ કા અપના દાયિત્વ બહોત અચ્છે તરીકે સે ઉઠાયા ભી હૈ નિભાયા ભી હૈ ઓર ઇસકે લિયે 2000 જવાનો ને અપના સર્વોચ્ચ બલિદાન દિયા.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીર અને તેના રેવન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ ફરી સક્રિય થયું છે અને હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, ગીર ગઢડા તાલુકા અને અમરેલીના બાબરિયા વિસ્તારમાં 1 અઠવાડિયામાં 8 જેટલા બાણ સિંહના શંકાસ્પદ મૃત્યુ થયા છે. જોકે આગામી 3 થી 4 દિવસમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ બાણ સિંહોના મોતનું કારણ સ્પષ્ટ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય PMO અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમના કાર્યાલય CMO દ્વારા હાલ આ સમગ્ર ઘટના અંગે સીધી દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું પણ શ્રી મોઢવાડિયાએ ઉમેર્યું.
2: અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવી જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલા લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે.
0: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે સચિવાલય ખાતે મુખ્ય રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજાઈ, તેમાં તેમને SIR અંગે વિસ્તૃત માહિતી અપાઈ હોવાનું દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ ટીએ જણાવ્યું.
3: ये मीटिंग है SIR के रिलेटेड था तो ये फेज 3 SIR में हमारा UT शामिल है.

0: इसमें अभी प्रिपरेशन ट्रेनिंग 25 मई से चालू कर दिया है। इसके बाद 4 जून से हाउस टू हाउस विजिट होगा बीएलओस। ये हर एक बीएलओस अपना हर एक वोटर्स के घर में जाएगा अलॉन्ग विद द प्रिंटेड एनुमरेशन फॉर्म एंड हाउस टू हाउस विजिट करेगा। इसके बाद हम पोलिंग बूथ का हम रैशनलाइजेशन एक्सरसाइज चलेगा।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ _ABID ને ફોલો કરશો. સુરેન્દ્રનગર મહાનગરના નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડ સહિતના પદાધિકારીઓએ આજે પદ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉત્તર ઝોનમાં અંદાજે 9 કરોડ રૂપિયાના ખર્ચે નવા તૈયાર થનારા શાક માર્કેટ તથા ધોળી તજાબંધની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન મેયરે ટૂંક સમયમાં નાગરિકોને નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા નસવાડી, બહાદુરપુર અને બોડેલીના તાંદલજા ખાતે ટેકાના ભાવે મકાઈ ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે, જ્યાં ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. જિલ્લાના ખુલ્લા બજારમાં 1900 રૂપિયાના ભાવ પ્રતિ ક્વિન્ટલ મકાઈનો ભાવ ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલની કચેરી ખાનપુર ખાતે આગામી 11 જૂને પેન્શન અદાલત યોજાશે. તેમાં પેન્શનને લગતા પ્રશ્નો અને નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ અને ફરિયાદોનો નિકાલ કરાશે. આ અંગેની ફરિયાદ લોકોએ આગામી 3 જૂન સુધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ 4 એકાઉન્ટ અને પેન્શન વિભાગ મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલની કચેરી ગુજરાત સર્કલ ખાનપુર અમદાવાદને મોકલવાની રહેશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલથી આગામી સુધી વન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે માવઠાની આગાહી છે. દરમિયાન આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની પણ સંભાવના હોવાનું શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું.
2: 30 તારીખ ऐसी लेकर 4 जून तक, मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा, इसमें जो बारिश रहेगी इसमें थंडर स्टॉर्म भी रहेगा, डिस्ट्रिक्ट का हेवी रेनफॉल वार्निंग में दिया गया 31
1: અસ્મા તાહિરાલી ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણ દ્વારા પાવર લિફ્ટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ 15મી રાષ્ટ્રીય સબ જુનિયર આસ્મા ઝાબુઆવાલાએ કુલ 3 તેમણે સ્કવોટ, ડેડલિફ્ટ, બેન્ચ પ્રેસ અને એકંદર પ્રદર્શન શ્રેણીઓમાં પણ સુવર્ણ ચંદ્રક મેળવ્યા. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો થશે. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બનાસકાંઠામાં 31 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે. આ પરિસ્થિતિને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, APMC અને તેના પેટા કેન્દ્રોમાં ખુલ્લામાં રખાયેલા અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદના કારણે પલળીને બગડી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં જણાવાયું છે. ગાંધીગ્રામ અને પ્રયાગરાજ જંકશન વચ્ચે 31મી મે થી 15 જુલાઈ સુધી દ્વિસાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવાશે. યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી આ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ કહ્યું, દર રવિવાર અને બુધવારે ગાંધીગ્રામથી સાંજે 5:20 વાગે આ ટ્રેન ઉપડશે. બનાસકાંઠાની 8 વર્ષની નિક્ષા નિલેશભાઈ બારોટે હિમાલયમાં 17,593 ફૂટની કપરી ઊંચાઈ સર કરી આગવી સિદ્ધિ મેળવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં તેમની આ સિદ્ધિને બિરદાવતા કહ્યું, નિક્ષા બારોટે હિમાલયની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ EBCનો રસ્તો માત્ર 7 દિવસમાં સફળતાપૂર્વક સર કરી સમગ્ર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું. એટલું જ નહીં, આ અત્યંત મુશ્કેલ કેમ્પ પર પહોંચીને નિક્ષાએ યોગ કર્યા, ગર્વથી રાષ્ટ્રગાન ગાયું અને આપણા સૌના ગૌરવ એવા તિરંગાને પણ લહેરાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભુજમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત

ના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સરક્રીક અને હરામી નાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી બે વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાણસીઓના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય. સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 વિક્રમ બનાવ્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો. જંગલોનું નિકંદન,
1: સૃષ્ટિનું નિકંદન.
0: જંગલો બચાવો,
1: સૃષ્ટિ બચાવો.
0: પર્યાવરણ બચાવો,
1: જીવન બચાવો.
2: એ રામ રામ શ્રોતાઓ અને રામ રામ ખેડૂત મિત્રો. શ્રોતા મિત્રો, આજનો કૃષિ જગત કાર્યક્રમનો વિષય છે જૈવિક ખાતર વાપરો, ખેતી ખર્ચ ઘટાડો.
1: વૃક્ષારોપણ એટલે પવિત્ર યજ્ઞ.
0: ચાલો આ યજ્ઞમાં આપણે સૌ જોડાઈએ
1: અને વધુ વૃક્ષો વાવીએ.
0: એક આંગણું એક વૃક્ષ,
1: અનેક આંગણા અનેક વૃક્ષો.
0: આવો સાથે મળીને ધરાને અને આવનાર પેઢીને કુદરતી સંપત્તિથી સમૃદ્ધ બનાવીએ.
2: શ્રોતાઓ, વૃક્ષ રોપવાનો ચોક્કસ સંકલ્પ લેજો અથવા અન્યને તે માટે પ્રેરિત કરજો. મિત્રો, આ તો છે કૃષિ જગત કાર્યક્રમ અને આપણે અગાઉ વાત કરી તે મુજબ જૈવિક ખાતર વાપરો, ખેતી ખર્ચ ઘટાડો. આ સંદર્ભે આજના કાર્યક્રમમાં વાર્તાલાપ તો સાંભળવાનો જ છે, તો ચાલો સાંભળીએ. મિત્રો, આપણને ખબર છે કે આધુનિક ખેતીમાં પાકના સંકર બિયારણ અને વધુ ઉત્પાદન આપતી જાતોનો ઉપયોગ પર ભાર મૂકી અને આપણે તે મુજબ આગળ વધી રહ્યા હતા. જે રાસાયણિક ખાતરથી આપણને વધુ માત્રા અને પિયતને સારી પ્રતિક્રિયા આપતી હતી, કૃત્રિમ ખાતરના આડેધડ અને વધારે પડતા ઉપયોગથી જમીન અને પાણીમાં પ્રદૂષણ અને ભેળસેળ ખૂબ જ વધી ગયા છે અને પરિણામે છોડ માટે આવશ્યક પોષક તત્વો અને સેન્દ્રિય પદાર્થોથી જમીન વંચિત થઈ રહી છે. આનાથી ફાયદાકારક સૂક્ષ્મજીવો અને કીટકોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જે પરોક્ષ રીતે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. પાકમાં રોગજીવાતનો ઉપદ્રવ વધે છે. ઘટતો ખોરાકનો જથ્થો, જીવાશ્મી ઈંધણ, ઉર્જા સંકટ, ખાતરનો વધતો ખર્ચ નાના અને સીમાંત ખેડૂતોને પરવડતો નથી. પાક દ્વારા તેના પોષક તત્વોના ઉપાડ પુરવઠા વચ્ચેનો વિસ્તૃત

તફાવત જમીનની ઘટતી ફળદ્રુપતાના સ્તરને તીવ્ર બનાવે છે. શ્રોતાઓ, હરિયાળી ક્રાંતિ પછી રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનના નિવાસન તંત્ર સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મજીવો માટે બિનવસવાટ યોગ્ય બનાવીને જમીનની તંદુરસ્તીને ઘટાડે છે. જૈવિક ખાતર મોટાભાગે જમીનની ફળદ્રુપતાની જાળવણી કરે છે અને છોડને કેટલાક આવશ્યક અનિવાર્ય પોષક તત્વો પ્રદાન કરે છે. શ્રોતાઓ, જૈવિક ખાતર એ એવી બનાવટ છે જે એક અથવા વધુ પ્રકારની પ્રજાતિઓના સૂક્ષ્મજીવો ધરાવે છે, જે પોષણમાં મહત્વના બિનઉપયોગી સ્વરૂપને જૈવિક પ્રક્રિયા દ્વારા છોડને માટે ઉપયોગી સ્વરૂપમાં બદલવા માટે સક્ષમ છે. જેમ કે હવામાનના નાઇટ્રોજનને સ્થિર કરવામાં, ફોસ્ફેટને લભ્ય બનાવવામાં અને વનસ્પતિ વૃદ્ધિવર્ધકોનું ઉત્સર્જન કરી સેન્દ્રિય પદાર્થને ઝડપી ઘોવડાવવામાં મદદ કરતા હોય છે. જૈવિક ખાતરમાં સૂક્ષ્મજીવો હોય છે. જ્યારે બીજ છોડ અથવા જમીન પર આપવામાં આવે ત્યારે રાઇઝોસ્ફિયર અથવા છોડના આંતરિક ભાગને સંસ્થિત કરે છે અને યજમાન છોડમાં પ્રાથમિક પોષક તત્વોનો પુરવઠો અથવા ઉપલબ્ધતા વધારીને તેની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે જે જીવંત સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, લીલ, ફૂગનું એકલું અથવા સંમિશ્રણ ઇનોક્યુલમ છે, છોડમાં પોષક તત્વોની પ્રાપ્તિમાં વધારો કરે છે. જૈવિક ખાતર કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નાઇટ્રોજન સ્થિર કરી ફોસ્ફરસને દ્રાવ્ય બનાવી પોષક તત્વો ઉમેરે છે અને વૃદ્ધિવર્ધક પદાર્થોના સંશ્લેષણ દ્વારા છોડની વૃદ્ધિને ઝડપી બનાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ ઘટાડવા માટે જૈવિક ખાતરો પર અપેક્ષા રાખી શકાય છે. રાસાયણિક ખાતરના વધેલા ખર્ચના સંદર્ભમાં અને જમીનની તંદુરસ્તી પર તેની જોખમી અસરોના સંદર્ભમાં કૃષિમાં જૈવિક ખાતરોની ભૂમિકા ખાસ મહત્વ ધરાવે છે. શ્રોતાઓ, આપણને ખબર છે કે હાલમાં પર્યાવરણીય જોખમો અને ટકાઉ ખેતીનો ભયની વિશેષ ચિંતા ઊભી થઈ છે. આ હકીકતો ધ્યાનમાં રાખીને જૈવિક ખાતરનો લાંબા ગાળાનો ઉપયોગ કિફાયતી, પ્રદૂષણ મુક્ત, વધુ કાર્યક્ષમ, ઉત્પાદક અને ઓછા ખર્ચને કારણે સીમાંત અને નાના ખેડૂતો માટે સુલભ, રાસાયણિક ખાતરોના ઉપયોગમાં વધારો થવાથી જમીનનું પોત અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓ ઊભી થાય છે, જેથી જૈવિક ખાતરનો ઉપયોગ કરવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. જૈવિક ખાતરમાં રહેલા સૂક્ષ્મજીવાણુ જમીનમાં રહેલા કુદરતી પોષક તત્વોના ચક્રને પુનઃસ્થાપિત કરે છે અને જમીનના સેન્દ્રિય પદાર્થો જાળવે છે. પર્યાવરણીય વિક્ષેપ ઘટાડવા માટે જૈવિક ખાતરો રાસાયણિક ખાતરોનો સલામત વિકલ્પ માનવામાં આવે છે. શ્રોતાઓ, જૈવિક ખાતર વાપરીએ અને ખેતી ખર્ચ ઘટાડીએ આ સંદર્ભે આપ વાર્તાલાપ સાંભળી રહ્યા છો કૃષિ જગત કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના FM ગોધરા કેન્દ્ર પરથી. ત્યારે મિત્રો, જૈવિક ખાતરના ઉપયોગના ફાયદાઓ સંદર્ભે પણ જાણકારી મેળવી લઈએ. શ્રોતાઓ, જૈવિક ખાતર ખેતર ઉપર જ જાતે બનાવી શકાતું હોવાથી તે કિફાયતી છે. જમીનનું બંધારણ, pH, જમીનના અન્ય ગુણધર્મોમાં સુધારા કરી જમીનને સમૃદ્ધ કરે છે અને સમય સાથે જમીનની ગુણવત્તાને સુધારે છે. જૈવિક ખાતરના અન્ય ફાયદાઓની વાત કરીએ તો તાત્કાલિક પરિણામ બતાવતા નથી, છતાં પણ લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક છે. હવામાન મુક્ત નાઇટ્રોજન છોડને સીધો મળી રહે તેવા સ્વરૂપમાં જમીનમાં સ્થિર કરે છે. જૈવિક ખાતરો વૃદ્ધિવર્ધક અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરી મૂળની વૃદ્ધિ સુધારે છે. સૂક્ષ્મજીવાણુ પોષક તત્વોને જટિલમાંથી સરળ સ્વરૂપમાં ફેરવી છોડને પ્રાપ્ય બનાવે છે. તે છોડ માટે પૂરતા પ્રમાણમાં પોષક તત્વોના પુરવઠાને પ્રોત્સાહિત કરે છે અને યોગ્ય વૃદ્ધિ અને વિકાસને ખાતરીબદ્ધ બનાવે છે. મિત્રો, ઉપરાંત જમીનમાં ઇન્ડોલ, એસિટિક એસિડ, વિટામિન્સ, જીબ્રેલિક એસિડ્સ વગેરે ઉત્પન્ન કરે છે અને પાક ઉત્પાદનમાં 25% સુધીનો વધારો કરે છે. કેટલાક અંશે જૈવિક ખાતર જમીનજન્ય રોગોથી છોડને રક્ષણ પૂરું પાડે છે. જૈવિક ખાતરના સતત 3-4 વર્ષ ઉપયોગ કર્યા પછી ફરીથી આપવાની જરૂરિયાત રહેતી નથી, કેમ કે તેના માતૃ ઇનોક્યુલમ તેની સંખ્યામાં વધારા અને વૃદ્ધિ માટે પૂરતા હોય છે. ત્યારે મિત્રો, આ જૈવિક ખાતરો વાપરવાની રીત સંદર્ભે જાણકારી મેળવીએ. બજારમાં જૈવિક ખાતર પાવડર અને પ્રવાહી સ્વરૂપ એમ બંને પ્રકારમાં ઉપલબ્ધ હોય છે. કેરિયરયુક્ત જૈવિક ખાતરો 3 રીતો પૈકી કોઈ એક રીતે આપણે આપી શકીએ છીએ, જેમાં બીજ માવજતની વાત કરીએ. સૌ પ્રથમ જૈવિક ખાતરના એક પેકેટને 200 ગ્રામ 200 મિલી ડાંગરની

0: ઘીમાં ભેળવી મિશ્ર કરીને તૈયાર કરી શકાય. એક એકર માટે જરૂરી બિયારણને આ મિશ્રણમાં એવી રીતે ભેળવો કે જેથી બીજ ઉપર જૈવિક ખાતરનો એક સરખો પટ લાગે. ત્યારબાદ બીજને છાયામાં 30 મિનિટ સૂકવી છાયડામાં સુકાયેલા બીજને 24 કલાકની અંદર વાવણી માટે ઉપયોગમાં લઈ શકાય. જૈવિક ખાતરનું એક પેકેટ 200 ગ્રામ 10 કિલોગ્રામ બીજ માટે પૂરતું હોય છે. ધરું માવજત સંદર્ભે વાત કરીએ તો ફેર રોપણીવાળા પાકો માટે આ રીત ખૂબ જ સારી છે. આ માટે જૈવિક ખાતરના 2 પેકેટ 40 લિટર પાણીમાં મિશ્ર કરી 1 એકર માટે જરૂરી ધરુંના મૂળને આ મિશ્રણમાં 5 થી 10 મિનિટ ડૂબાડી અને ફેર રોપણી માટે ઉપયોગમાં લઈ શકાય છે. જમીન માવજત સંદર્ભે વાત કરીએ તો 1 કિલોગ્રામ જૈવિક ખાતરને 20 કિલોગ્રામ છાણિયા ખાતરમાં મિશ્ર કરી અને 1 એકરમાં પૂંખી દેવું જોઈએ. અન્ય જૈવિક ખાતર આવતા હોય છે તે એટલે પ્રવાહી જૈવિક ખાતર. પ્રવાહી જૈવિક ખાતર પાકની વાવણીની પદ્ધતિ મુજબ બિયારણને પટ, ધરુને માવજત, ચાસમાં ઓરીને ટપક પદ્ધતિ દ્વારા પણ વાપરી શકાય છે. ઓઝેટોબેક્ટર, અઝોસ્પાયરિલમ, રાઇઝોબિયમ, ફોસ્ફેટ કલ્ચર તેમજ પોટાશ કલ્ચર અલગ ભેગા કરી ધાન્ય, શાકભાજી, ફળફૂલ, બાગાયતી પાક, શેરડી, કપાસ, ઘાસચારા વગેરે તમામમાં વાપરી શકાય છે. બિયારણને ફૂગનાશક કે જંતુનાશક દવાનો પટ આપ્યો હોય તો કલ્ચરનો પટ સૌથી છેલ્લે આપી વાવણી કરી શકાય. પાકની વાવણી પદ્ધતિ મુજબ કોઈપણ રીતે જૈવિક ખાતર આપણે વાપરી શકીએ. બિયારણના પટ સંદર્ભે વાત કરીએ તો વાવણી પહેલાં 1 કિલોગ્રામ બિયારણને 3 થી 5 મિલી કલ્ચર પાણીમાં ભેળવી અને પટ આપી શકીએ. ધરું માવજત સંદર્ભે વાત કરીએ તો 3 થી 5 મિલી કલ્ચરને 1 લિટર પાણીમાં ભેળવી ધરુંના મૂળને 10 થી 20 મિનિટ બોળીને રોપણી કરી શકાય. ચાસમાં ઓરીને ટપક પદ્ધતિ કે પછી સોઇલ ડ્રેન્ચિંગ પ્રતિ હેક્ટર 1 લિટર કલ્ચર આપણે વાપરવું જોઈએ. ટપક પદ્ધતિ માટે 200 લિટર ટાંકીમાં ભેળવી 60 થી 80 કિલોગ્રામ કમ્પોસ્ટ માટી સાથે ભેળવી ચાસમાં પૂખી અથવા 3 થી 5 મિલી કલ્ચરને 1 લિટર પાણીમાં ભેળવી મૂળની નજીક ડ્રેન્ચિંગ કરવું જોઈએ. બજારમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના જૈવિક ખાતરોમાંથી પ્રતિ લિટર જૈવિક ખાતરના વપરાશથી જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થાય છે. તે જથ્થો અને તેની સામે રાસાયણિક ખાતરના જથ્થાની જે બચત થાય છે તે ધ્યાને લઈ પ્રવર્તમાન ભાવ પ્રમાણે રાસાયણિક ખાતરના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ઓઝેટોબેક્ટર, ફોસ્ફરસ, સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા, પોટાસ, મોબિલાઇઝિંગ બેક્ટેરિયા અને રાઇઝોબિયમના 1 લિટર વપરાશથી રાસાયણિક ખાતરના ખર્ચમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો થતો હોય છે. મિત્રો, ભલામણ મુજબ ફક્ત રાસાયણિક ખાતરો આપવાની સાપેક્ષમાં રાસાયણિક ખાતરો સાથે જૈવિક ખાતરોની સંયુક્ત ભલામણ મુજબ જો ખાતરો આપવાથી ખાતરોના પ્રવર્તમાન બજારના ભાવો મુજબ પ્રતિ હેક્ટરે ખાતરના ખર્ચમાં જે ઘટાડો થાય છે તે પણ ખૂબ જ મોટો હોય છે. બટાટા, ચણા, ઘઉં જેવા પાકોમાં પ્રતિ હેક્ટરે રાસાયણિક ખાતરોના ખર્ચમાં પણ સારો એવો ઘટાડો કરી શકાય છે. એટલે કે ભલામણ મુજબ ફક્ત રાસાયણિક ખાતર આપવાની સાપેક્ષમાં તેની સાથે જૈવિક ખાતરની સંયુક્ત ભલામણ મુજબ જો ખાતર આપીએ તો જુદા જુદા મુખ્ય પાકોમાં મગફળી, કપાસ, ઘઉં, ડાંગર, ચોમાસું, ઉનાળુ ડાંગર, બાજરી, બીડી, તમાકુ, ચણા, તુવેર, મગ અને બટાટામાં 10 થી 25% રાસાયણિક ખાતરના ખર્ચમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. અને મિત્રો, સાથે સાથે જુદા જુદા પાકોમાં થતો ખર્ચનો ઘટાડો તો ખરો જ, પણ પાકોની પોષક તત્વોની જરૂરિયાત અને જૈવિક ખાતરોને લીધે જમીનમાં થતા પોષક તત્વોનો ઉમેરો પણ વધારી શકીએ છીએ. મિત્રો, અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે ભલામણ મુજબના જૈવિક ખાતરો વાપરવાથી રાસાયણિક ખાતરના વપરાશમાં ઘણો બધો ઘટાડો કરી શકાય છે અને ખેતી ખર્ચમાં ઘણો મોટો ઘટાડો થવા ઉપરાંત લાંબા ગાળા માટે જમીનને તંદુરસ્ત રાખી ટકાઉ ખેતીનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય તેમ છે. જૈવિક ખાતર એ નિર્દોષ કુદરતી સજીવ ખાતર છે જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ સુરક્ષિત છે. શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ જગત કાર્યક્રમ અંતર્ગત આ વાર્તાલાપ, જૈવિક ખાતર વાપરો, ખેતી ખર્ચ ઘટાડો. પ્રસારણ આકાશવાણીના FM ગોધરા કેન્દ્રનું હતું. કાર્યક્રમમાંથી છૂટા પડતા પહેલા
1: ધનરાજ ગઢવીના કંઠે ગવાયેલ કેટલાક સુંદર મજાના ભજનો.

0: તો મિત્રો, મૂલ્યવૃદ્ધિનો કૃષિમાં અનિવાર્ય અભિગમ સંદર્ભે હમણાં જ આપ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના એફએમ ગોધરા કેન્દ્ર પરથી કૃષિ જગત કાર્યક્રમ અંતર્ગત.
1: જંગલોનું નિકંદન,
2: સૃષ્ટિનું નિકંદન.
1: જંગલો બચાવો,
2: સૃષ્ટિ બચાવો.
1: પર્યાવરણ બચાવો,
2: જીવન બચાવો.
1: પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ એ જ સાચી સમજદારી.
2: સ્વચ્છ પાણી અમૃત સમાન છે. અમૃતના મહત્વને સમજીએ અને સ્વચ્છ પાણી પીવાનું રાખીએ.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે સવારે 10 કલાકે આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
3: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
4: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
4: 252727.
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 0262702672.

દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આજે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ G7 અને G13 સરહદી ચોકીઓનું ઉદઘાટન કર્યા પછી સૈનિકોને જાહેર

0: દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આજે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ G7 અને G13 સરહદી ચોકીઓનું ઉદઘાટન કર્યા પછી સૈનિકો અને જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક અભેદ લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવા માટે ડ્રોન, રડાર અને આધુનિક વાડ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગૃહમંત્રીએ નવા ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની જાહેરાત કરી.
1: સુરક્ષા ગ્રીડ હમ આને વાલે દિનો મેં બનાયેંગે ઓર બોર્ડર કી સુરક્ષા કી જગહ ટેરિટોરિયલ સુરક્ષા કા એક નયા કન્સેપ્ટ ભી લોન્ચ કરેંગે. હમ સ્માર્ટ બોર્ડર સુરક્ષા કે પ્રોજેક્ટ કે તહેત જિસકે અંદર ડ્રોન, રડાર, વોચ ટાવર, પૂરી આધુનિક સે આધુનિક તકનીક કે સભી કમ્પોનન્ટ મિલાકર એક મજબૂત સુરક્ષા ગ્રીડ હમ ખડી કરેંગે.
0: શ્રી શાહે 6 દાયકા સુધી દેશની પ્રથમ સંરક્ષણ હરોળ તરીકે દોષરહિત સેવા આપવા બદલ સરહદ સુરક્ષાદળની પ્રશંસા કરી. તેમણે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 2000થી વધુ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે ભાર મૂક્યો કે સરક્રીક અને હરામીનાળા જેવા અગાઉના સંવેદનશીલ વિસ્તારો હવે વોચ ટાવર અને યોગ્ય કનેક્ટિંગ રોડથી મજબૂત બનાવાયા છે, જે ખાતરી આપે છે કે આગામી 2 વર્ષમાં સમગ્ર પ્રદેશ કોઈપણ બાહ્ય ખતરાથી સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેડૂતોને બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 1,74,000 ક્વિન્ટલનો રાષ્ટ્રીય બીજ અનામત સ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9,76,000 ખેડૂત ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને હવે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અલગ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંઘે આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે મિશન મોસમ હેઠળ ભારતની પ્રથમ સંકલિત આગામી પેઢીની ઉડ્ડયન હવામાન અને ધુમ્મસ દેખરેખ પ્રણાલી સ્કાયકાસ્ટનું ઉદઘાટન કર્યું. પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નવી પ્રણાલીનો હેતુ વિમાનમથક હવામાન દેખરેખ અને ધુમ્મસની આગાહીને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે સ્કાયકાસ્ટને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને હવામાન સ્થિતિસ્થાપક હવાઈ પરિવહન કામગીરીને ટેકો આપવા માટે વિકસાવાયું છે.
2: આજ હમ વિમાન ક્ષેત્ર કે જરીયે દેશ કો એક ઇન્ટીગ્રેટેડ મોસમ નિગરાની સિસ્ટમ સમર્પિત કર રહે હૈ. યહ સિસ્ટમ હવાઈ યાત્રીઓ, એર ક્રુ ઓર પાયલટો કો મોસમ કા સટીક અનુમાન લગાને મેં સક્ષમ બનાયેગા, ખાસકર ઉસ સમય જબ કોહરે ઓર ધુંધ વાલે મોસમ મેં પ્રદૂષણ ઓર હવા મેં મોજૂદ અન્ય કણો કે કારણ દૃશ્યતા કાફી પ્રભાવિત હોતી હૈ. યહ એક ઇન્ટીગ્રેટેડ ઉપકરણ સ્કાયકાસ્ટ કે માધ્યમ સે સંભવ હોગા.
0: સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે અને બધી રિફાઇનરીઓ શ્રેષ્ઠ રીતે કાર્યરત છે. નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દરરોજ લગભગ 92,000 મેટ્રિક ટન એલપીજી ઉત્પાદન છે, અત્યાર સુધીનું સૌથી વધુ છે. શ્રીમતી શર્માએ કહ્યું કે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.
3: મેં આપ સભી કે દ્વારા સભી લોગો સે અપીલ કરના ચાહું કી સરકાર સભી ઘરો તક એલપીજી સિલિન્ડર્સ કી ઉપલબ્ધતા ઓર ડિલિવરી સુનિશ્ચિત કરાને કે લિયે હર સંભવ પ્રયાસ કર રહી હૈ. ઇસકે સાથ સરકાર સભી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ઓર ડીઝલ કી આપૂર્તિ સુનિશ્ચિત કરને કે લિયે ભી પ્રયાસરત હૈ. ઇસલિયે અફવાઓં પર ધ્યાન ન દે ઓર અપને દૈનિક ઉપયોગ મેં ઉર્જા કો બચાને કા હર સંભવ પ્રયત્ન કરે. બલ્ક ઓર ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર સે અપીલ હૈ કી વો ઓથોરાઇઝ પ્રોક્યોરમેન્ટ ચેનલ સે હી ડીઝલ કી ખરીદ કરે.
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપીશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સંકલનમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ AIR News_ABAD ફોલો કરશો. ઓપરેશન સિંદૂર એક અભૂતપૂર્વ સફળતા હતી.

0: ભારતે પાકિસ્તાનને 4 દિવસની અંદર યુદ્ધ વિરામ માંગવા માટે મજબૂર કર્યું. આ યુદ્ધ ભારતે અત્યાર સુધી લડેલા અન્ય તમામ યુદ્ધોથી અલગ હતું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદુર પર સ્મારક પુસ્તકનું વિમોચન કરતી વખતે આ નિવેદન આપ્યું. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકાશન ઐતિહાસિક અહેવાલોથી આગળ વધશે અને બહાદુર સૈનિકોના વ્યક્તિગત અનુભવો દર્શાવે છે. મંત્રીએ નોંધ્યું હતું કે તે આધુનિક યુદ્ધના માનવીય પરિમાણમાં પણ સમજ આપે છે, જ્યાં નેતૃત્વ, હિંમત, દબાણ હેઠળ નિર્ણય અને પ્રતિબદ્ધતા વ્યૂહરચનાને સફળતામાં રૂપાંતરિત કરે છે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી પર ભાર મૂક્યો. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોક આરાધીની ખંડપીઠ આ મામલે અરજીઓની સુનાવણી કરી રહી છે, જેમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવા માટે એનટીએને બદલવા અથવા પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપવાની માંગણીનો સમાવેશ થાય છે. ખંડપીઠે કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા કહ્યું અને જુલાઈના બીજા અઠવાડિયામાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે સરકાર યુવાનોની ચિંતા કરે છે અને કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પેપર લીકની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી અને તે ન થવી જોઈતી હતી. ડીડી ન્યૂઝ સાથેના એક વિશેષ સાક્ષાત્કારમાં શ્રી પ્રધાને ખાતરી આપી હતી કે પુનઃપરીક્ષા પ્રક્રિયા યોગ્ય અને વ્યવસ્થિત રીતે કોઈપણ ભૂલો વિના હાથ ધરવામાં આવશે. તેમણે કાર્યને સુચારૂ રીતે પાર પાડવા માટે દરેકના સહયોગની પણ અપીલ કરી હતી.
1: જો ગલતી હુઈ હૈ હમારી ટ્રસ્ટ કો બ્રિજ ક્યા ગયા હૈ જો રક્ષક થા વહી ભક્ષક હુઆ જો શિક્ષક કો હમને જિમ્મેવારી દિયા થા ક્વેશ્ચન બનાને કે લિયે ઉન્હોને હી કોમ્પ્રોમાઇઝ હુઆ હૈ ઉન્હી કે કારણ યે અવ્યવસ્થા શરૂ હુઈ હૈ હમ બચ્ચો કી માનસિક સ્થિતિ કો સન્માન કરતે હૈ ઉનકો સંભાલના ચાહતે હૈ ઓર હમકો એક એરર ફ્રી એક્ઝામિનેશન દેને કા પૂરા હમારી પ્રયાસ હૈ.
0: સર્વોચ્ચ અદાલતે આજે કુસ્તીબાજ વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2026 માટે આવતીકાલે અને 31 મેના રોજ યોજાનારી પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોકા આરેધીની ખંડપીઠે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા WFIના દ્વારા ફોગાટને પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. વડી અદાલતની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે વિનેશ જેવી પ્રતિષ્ઠિત ખેલાડીને ધ્યાનમાં લેવામાં વિવેક બુદ્ધિનો અભાવ હતો. વડી અદાલતે કહ્યું હતું કે કાયદાએ ખાતરી કરવી જોઈએ કે માતૃત્વ ફોગાટ જેવી મહિલા ખેલાડીઓને બાકાત રાખવાનું કારણ ન બને. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે નવા ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌથી મહત્વપૂર્ણ ક્વોલિફાયર 2 મુકાબલો રમાઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા છે. આજની મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ભારતીય સમૂહ પ્રત્યાયન સંસ્થા IIMC આજે નવી દિલ્હીમાં મીડિયા અને મનોરંજનમાં તેની કૃત્રિમ બુદ્ધિમત્તા AIMA એકેડમી શરૂ કરી છે. આ પ્રસંગે બોલતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલકુમારે જણાવ્યું કે એકેડમી 5 મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે, જેમાં ક્ષમતા નિર્માણ, સંશોધન, નવીનતા અને ઇન્ક્યુબેશન, જવાબદાર AI અને નીતિ વિકાસ અને ઉદ્યોગ શિક્ષણ ઉદ્યોગ સહયોગનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીએ ચમેલી ફિલ્મના આ ગીતથી, જેમાં સ્વર આપ્યો છે સુનિધિ ચૌહાણે.

શ્રોતા મિત્રો, સુરમાધુરી કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો પાપ ફિલ્મનું આ ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુર માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 8:30 થયા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળશો તુષાર શુક્લની આ રચના, શ્યામલ અને આરતી મુનશીના સ્વરમાં.

0: માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: મિતાલી અને ભૂપેન્દર સિંહના યુગલ સ્વરમાં હવે સાંભળશું તુષાર શુક્લની જ આ રચના

0: બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શ્રોતા મિત્રો, ગુજરાતી ગેરફિલ્મી ગીતોના આ કાર્યક્રમના અંતમાં હવે સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં મેઘબિંદુની આ રચના.